सुप्रभात। मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलो हर्ट्स पर आकाशवाणी नो आ राजकोट केंद्र छे। आज गुरुवार अषाढ़ मासना शुक्ल पक्षनी द्वितीय तिथि विक्रम संवत 2082 એટલે કે 16 જુલાઈ 2026 અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મંગલસ્વરથી।

આકાશવાણી રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 6 વાગ્યે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: मीडियम वेव 373 मीटर से लेकर 810 किलो हर्ट्ज पर आकाशवाणीनू आ राजकोट केंद्र छे। रजू करी छे कार्यक्रम कृषि माहिती, रजूआत कानन छाया।
2: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે આપણી ઔષધીય સંપદા વિશે, એટલે કે આપણી ઔષધીય વનસ્પતિઓ વિશે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી કુદરતી ઔષધીય વનસ્પતિનો ઉપયોગ માણસ કરતો આવ્યો છે। આ બધી વનસ્પતિનો ઘરગથ્થુ ઉપરાંત આયુર્વેદિક, હોમિયોપેથી તથા એલોપેથી દવાના નિર્માણ માટે પણ વર્ષોથી ઉપયોગ થતો રહ્યો છે। દેશી ઔષધો બનાવવા માટે હાલ 100 જેટલી ઔષધીય વનસ્પતિઓ જંગલમાંથી કે પડતર જમીનમાંથી ભેગી કરવામાં આવે છે। જંગલો ઔષધીય વનસ્પતિઓના એકત્રીકરણનો સૌથી સરળ, સસ્તો અને અનુકૂળ સ્રોત છે। ઔષધ નિર્માણ માટે વનસ્પતિના મૂળ, છાલ, ફૂલ, ફળ, બીજ કે પંચાંગનો વપરાશ થાય છે, જેમાંના મોટા ભાગે બિન વૈજ્ઞાનિક પદ્ધતિથી અથવા નુકસાનકારક પદ્ધતિથી એકત્ર કરવામાં આવે છે, જેથી ઔષધીય વનસ્પતિઓનો સતત નાશ થઈ રહેલો છે। વળી તેના સંરક્ષણ કે સંવર્ધન માટે યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાથી આવી વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમ

0: છે. આજે ઘણી ખરી ઔષધીય વનસ્પતિઓ દુર્લભ બની છે અને કેટલીક વનસ્પતિઓ તો નષ્ટ થઈ ચૂકી છે. સમગ્ર વિશ્વમાં ઔષધીય પાકોની ખેતી માટે ગુજરાત મોખરે છે. ગુજરાતમાં ખેતી કરવામાં આવતા હોય તેવા મુખ્ય ઔષધીય પાકોમાં ઈસબગુલ, મીંઢીયાવળ તથા અસાળીઓ મુખ્ય છે. આ સિવાયના ઔષધીય પાકોની ખેતી ખૂબ મર્યાદિત વિસ્તારમાં થતી હોય છે. આવા પાકોમાં સફેદ મૂસળી, જીવંતી કે જેને ડોડીના નામે ઓળખવામાં આવે છે, કાલમેઘ એટલે કે દેશી કરિયાતું, કૌચા, શંખપુષ્પી, દુધિયો વચનાગ, કાળીજીરી, તુલસી, શતાવરી, ગરમર આ બધા મુખ્ય છે. હવે જો ઔષધીય વનસ્પતિઓની જરૂરિયાતો વિશે વાત કરીએ ને તો આશરે 1200થી વધુ ઔષધીય વનસ્પતિઓને જુદી જુદી ફાર્મસીઓ કે વૈદો વાપરે છે અથવા વેપારી દ્વારા તેની ખરીદી થાય છે. એક સર્વે મુજબ આશરે 160થી વધુ ઔષધીય વનસ્પતિઓ વધુ અગત્યની છે તથા તે પૈકીની 70% ફક્ત જંગલમાંથી એકત્ર કરવામાં આવે છે, જ્યારે બાકીની વનસ્પતિઓ શેઢે પાડે કે પછી ગામને તળાવ કે ભાગોળેથી એકત્ર થાય છે. ઉપરાંત કરિયાતું, ઈસબગુલ, મીંઢીયાવળ આવી વનસ્પતિઓને ખાસ માવજત આપી ખેતી કરીને ઉછેરવામાં આવે છે. ગુજરાત પણ હવામાનની વિવિધતા ધરાવતો અને તેના અલગ અલગ 8 ખેત હવામાન વિભાગ ધરાવતો, અલગ અલગ પ્રકારની જમીન, તાપમાન અને વરસાદ ધરાવતો પ્રદેશ છે. જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા ઔષધીય પાકોની ખેતી થઈ શકે છે. નજીકમાં ખરીદનાર વેપારી અથવા ફાર્મસીની જરૂરિયાત મુજબ વાવણી વિસ્તાર નક્કી કરી હવામાનની પરિસ્થિતિ ધ્યાને લઈ ખેતી કરી શકાય. આ માટે ઔષધીય વનસ્પતિના સંશોધન સાથે સંકળાયેલ કૃષિ વૈજ્ઞાનિકો તથા અનુભવી ખેડૂતો પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકાય છે. આપણા રાજ્યના વિવિધ ખેત હવામાનના 8 વિભાગો અને ઔષધીય વનસ્પતિનું વર્ગીકરણ જો આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતનો જે ટેકરિયા વિસ્તાર છે ત્યાં લીંડી પીપર, શતાવરી, કૌચા, વાવડિંગ, હરડે, સર્પગંધા જેવા ઔષધીય પાકો લઈ શકાય છે. દક્ષિણ ગુજરાતમાં કૌચા, અર્જુન, શંખપુષ્પી અને હરડે, તો મધ્ય ગુજરાતમાં ચંદન, કૌચા, અર્જુન, કરિયાતું, બીલી, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ આવા બધા પાકો લેવાતા જોઈ શકાય છે. ઉત્તર ગુજરાતમાં ચંદન, શતાવરી, અરણી, અર્જુન અને શંખપુષ્પી, તો ઉત્તરનો જે સૂકો વિસ્તાર છે ત્યાં ગુગળ, બીલી, અર્જુન અને મીંઢી વાવળનું ઉત્પાદન થતું જોઈ શકાય છે. ઉત્તરીય સૌરાષ્ટ્ર વિસ્તાર છે ત્યાં શતાવરી, શંખપુષ્પી અને બીલીનું, તો દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં શતાવરી, શંખપુષ્પી, બીલી, ગુગળ અને અર્જુનનું તથા ભાલ અને દરિયાકાંઠાનો જે વિસ્તાર આવે ત્યાં શંખપુષ્પી અને અરણી જેવી વનસ્પતિઓ લેવાતી જોઈ શકાય છે. તો મિત્રો, આજે કૃષિ માહિતીમાં વાત કરી આપણી ઔષધીય સંપદા વિશે. ફરી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. આપણે મેળવી માહિતી આપણી ઔષધીય સંપદા વિશે કાનન છાયા પાસેથી, પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્રની. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આપ આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. સમય છે આપને આજના શેષ કાર્યક્રમોથી માહિતગાર કરવાનો. 7:20 મિનિટે આપ સાંભળો છો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 મિનિટે સુગમ સંગીતના કાર્યક્રમમાં સ્વરકાર ક્ષેમુ દિવેટિયાના ગીતો માણીશું. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે સમાજ જીવનમાં પર્યાવરણની આવશ્યકતા, પ્રસ્તુતિ દર્શના દેસાઈ. 8:30 મિનિટે કાર્યક્રમ નિરખને ગગનમાં ભજનો ભીખારામ દાણીધારિયાના સ્વરમાં. 8:50 મિનિટે હિન્દી વાર્તાલાપ ગુજરાતી લોકગીત આરંભ સે આજ તક, વક્તા ડોક્ટર બલવંત જાની. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15 મિનિટે, જે આજે કેન્દ્રિત છે અભિનેત્રી કેટરીના કેફ પર. ગુજરાતી ફિલ્મ સંગીત 10:30, 11:00 થી 3:00 સુધી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 મિનિટે ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીત. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે. વિશ્વ સર્પ દિવસ નિમિત્તે સ્નેક કેચર અમી શ્રીમાળી સાથે મુલાકાત, વિષય સર્પ સાથે મિત્રતા કેળવીએ. નિર્માણ સહાય ભાવના દોષી નિર્માણ અટલ શર્મા. 1:10 મિનિટે સુગમ સંગીત. ચિંતલ શાહ, સોનલ રાવલ અને અતુલ વૈશ્વ

0: વૈષ્ણવના સ્વરમાં. જય ભારતી, આપ સાંભળો છો 1:30 વાગે 2:40 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે સુગમ સંગીતના કાર્યક્રમમાં સ્વરકાર પરેશ ભટ્ટના ગીતો. 6:30 મિનિટે કાર્યક્રમ યુવાણી અને 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી રિલે થશે સ્પોટલાઇટ. 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેત્રી કેટરીના કેફ પર. 10 વાગે કાર્યક્રમ છાયાગીત અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ રાત્રે 10:30 વાગે ઢલતી જાય રાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના અમુક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છ અને દીવના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ આગામી 2 દિવસમાં થવાની શક્યતા છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓ માટે 17 જુલાઈ સુધી કોઈ ખાસ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 150મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અવૈધ સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર શહેરના તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. અમદાવાદના પરંપરાગત માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર વાજતે ગાજતે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. જય જગન્નાથના જયઘોષ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
1: ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે.
0: મંગળા આરતી બાદ ભગવાનને ત્રણે રથમાં બિરાજમાન કરાવાયા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી રહી છે. સવારથી જ રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ભક્તજનોની કતારો

0: લાગી છે. અભેદ સલામતીની વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક રથયાત્રા યોજાઈ રહી છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલાવાઈ હતી. ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી અને રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું. પ્રસ્થાન પૂર્વે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગ કસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને રથને ખેંચવા માટે અંદાજે 1000-1200 ખલાસી ભાઈઓ સામેલ છે. જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 2 લાખ ઉપેરણા પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરની રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તોજનોની ઉપસ્થિતિમાં વહેલી સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવી. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે મળસ્કા આરતી કરવામાં આવી. સંતો મહંતોને મોટી સંખ્યામાં ભક્તજનોએ મંગળા આરતીનો લાભ લીધો. આજે અષાઢી બીજના પાવન પર્વ પર અલગ અલગ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ ખડેપગે છે. તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને કુકરમુંડામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું. અષાઢી બીજ નિમિત્તે આજે કચ્છી માંડવો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા હમીરસર તળાવ ખાતે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે. તો માધાપર અને ગાંધીધામ સહિતના સ્થળે પરંપરાગત રથયાત્રાનું પણ આયોજન કરાયું છે. સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું. આ પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
2: 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખ થી 15 લાખ નું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે.
1: આ સાથે જ હરસંઘવીએ ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં કરાયેલી ઘાસચારાને લગતા નિર્ણયની માહિતી આપતા કહ્યું, પશુધનને ઘાસચારાની કોઈ સમસ્યા ન પડે તે માટે ઘાસચારાના પુરવઠા અને વિતરણની સત્તા સીધે સીધી કલેક્ટરને અપાઈ છે.
2: રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપુલો અને પશુધનના રક્ષણ માટે એને ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધે સીધી કલેક્ટરને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/jio અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તેમના જન્મદિને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી. ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ 2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું. તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પણ પ્રસ્તુત કરવામાં આવી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે કાર્યરત પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરી, ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ કેન્દ્ર દ્વારા દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ત્રિપહિયા સાયકલ, 2 સાખી, કૃત્રિમ અંગ, ઓર્થોસિસ, શ્રવણયંત્ર, સ્માર્ટ કેન સહિતના વિવિધ સહાયક ઉપકરણો જેવી ઉપયોગી સહાયક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. ભાવનગરમાં કાર્યરત આ પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો મેળવવામાં સરળ અને સુલભ સેવા પૂરી પાડશે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ

0: 84થી વધુ એકમોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 45 કિલોગ્રામ અખાદ્ય તેલ, 15 કિલોગ્રામ પ્રીમેક્સ પેસ્ટ તથા 75 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું ખાદ્ય નિરીક્ષક એનપી જસરોલિયાએ જણાવ્યું હતું.
1: આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાવ્યો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા, તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાવ્યો છે. અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવાનું હળવું દબાણ સક્રિય થતાં વરસાદની સંભાવના હવામાન વિભાગના વડા એકે દાસે દર્શાવી છે. આ સાથે જ રાજ્યમાં વરસાદનો જ્યારે બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં વલસાડના કપરાડા અને પારડીમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ રમવામાં આવશે. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા 21 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તક 5.99 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય, તેમજ આણંદના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક 7.15 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય ભવનની શરૂઆત થશે. આ સાથે ડભોડા ખાતે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પુનઃવસન ગૃહનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવ્યું. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે હાઇટેક સનરાઇઝ સેક્ટર્સ જેવા કે સેમીકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇપર સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. દેશના 12 મોટા નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની વોલીબોલ ખેલાડી રાજલ વાડાએ થાઇલેન્ડ ખાતે યોજાયેલી 16મી એવીસીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની

0: જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરે છે ફિલ્મી ભક્તિ સંગીત.

તેરે નામ આ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં આપણે સાંભળ્યું. રચના સમીરની અને સંગીત આપ્યું હિમેશ રેશમિયાએ. ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમ અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આજે માણીશું સ્વરકાર ક્ષેમો દિવેટિયાના ગીતો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં. રચનાઓ છે મનોજ ખંડેરિયા અને રમેશ શાહની.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા હતા સ્વરકાર ક્ષેમુ દિવેટિયાના ગીતો સુગમ સંગીત કાર્યક્રમમાં. સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાયનો, રચનાઓ અનુક્રમે મનોજ ખંડેરિયા અને રમેશ શાહની. કાર્યક્રમને પૂરો કરીએ પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે પછીના કાર્યક્રમ માટે થોડી પ્રતીક્ષા.
1: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
2: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે.
1: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર, ક્યુંકી આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન.
2: અબ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ.
1: ડાયલ કીજીએ 8700014242.
2: નંબર એક બાર ફિર નોટ કરે 8700014242.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, સંરક્ષણ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શહેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ લોકોથી લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે. બ્રસેલ્સમાં યોજાયેલી ભારત બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદની પ્રથમ બેઠકમાં માળખાગત અને વ્યાપક ભાગીદારી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક સંવાદના ઉદઘાટન સત્રની સહ અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ યુરોપિયન બાબતો અને વિકાસ સહકાર મંત્રી મેક્સિમ પ્રોવેટ દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે યુરોપ સાથે ભારતના જોડાણમાં બેલ્જિયમનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે જેમ જેમ દ્વિપક્ષીય ભાગીદારી વધતી જાય છે તેમ તેમ ભારત યુરોપિયન સંઘ સંબંધો ગાઢ બનતા જાય છે. શ્રી

0: રોબર્ટે જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં બેલ્જીયમના આર્થિક મિશનથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત અને ગતિશીલ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપાર, રોકાણ અને નવીનતા બંને દેશોને નજીક લાવી રહ્યા છે અને ભવિષ્યના સહયોગ માટે મજબૂત પાયો નાખી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત યુરોપિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક, ભારત ઇયુ મુક્ત વેપાર કરાર એફટીએ, સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી અને ગતિશીલતાને મજબૂત રીતે આગળ વધારશે. તેમણે બ્રસેલ્સમાં ત્રીજી ભારત ઇયુ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ભારત અને ઇયુએ એકબીજા સાથે વિશ્વાસ કેળવ્યો છે અને હવે વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો પર પ્રથમ નવીનતા કેન્દ્ર સ્થાપિત કરવા સંમત થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત ઇયુ મુક્ત વેપાર કરારને વાજબી, સમાન અને સંતુલિત ગણાવ્યો, જે બંને દેશોના દરેક ક્ષેત્રને લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બાદમાં ચંડીગઢમાં પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાગત સુવિધાઓ સંબંધિત 6,600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી ચંડીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે એડવાન્સ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને એડવાન્સ ન્યુરોસાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. બાદમાં પ્રધાનમંત્રી જલંધરની મુલાકાત દરમિયાન કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધા વધારવા અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી 5,470 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર કેન્ટ સહિત 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન પણ કરશે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનો રથ પર બેસીને ભક્તોને દર્શન આપે છે અને શ્રી ગુંડિયા મંદિર, જે ભગવાન જગન્નાથના મામાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, ત્યાં જાય છે. આ આશરે યાત્રાથી શ્રી ગુંડિયા મંદિર ખાતે સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે ગુંડિયા મંદિરમાં રહે છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ એક જ રથ પર શ્રી મંદિરમાં પાછા ફરે છે, જેને બહુડા યાત્રા અથવા પરત રથયાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રાના સુચારુ સંચાલન અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગુજરાતના અમદાવાદમાં પણ આજે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો આરંભ થયો છે. અમદાવાદના જમાલપુરમાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: अहमदाबाद में आज आषाढ़ शुक्ल द्वितीया के पावन अवसर पर सदियों पुरानी परंपरा के अनुसार भगवान जगन्नाथ जी की 149वीं वार्षिक रथ यात्रा धार्मिक उत्साह और उल्लास के साथ निकाली जा रही है. केंद्रीय गृह मंत्री अमित शाह ने आज जमालपुर स्थित ऐतिहासिक जगन्नाथ मंदिर में सुबह मंगला आरती में भाग लेकर भगवान का आशीर्वाद लिया. इसके बाद मुख्यमंत्री भूपेंद्र पटेल ने सोने के झाड़ू से रथों का मार्ग साफ करने की प्रतीकात्मक रस्म पहिन विधि सम्पन्न कर रथ यात्रा को रवाना किया. रथ यात्रा की सुरक्षा सुनिश्चित करने के लिए स्थानीय प्रशासन ने अभूतपूर्व सुरक्षा इंतजाम किए हैं. इसके साथ ही त्रिस्तरीय सुरक्षा चक्र में AI आधारित क्राउड मॉनिटरिंग, CCTV कैमरा और ड्रोनों के जरिए पूरे मार्ग पर कड़ी निगरानी की जा रही है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીના લાલ કિલ્લા સંકુલને 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે લાલ કિલ્લા સંકુલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે. 15 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જારી કરાયેલા પાસ ધારકોને જ લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશવાની અને ઉજવણીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ

0: ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ભારતના અમન શહેરાવતે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં પોલ્યાર્ક ઇમ્રે વર્ગા જાનોસ અને કોગાઝ ઇસ્તવાન મેમોરિયલ 2026 કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. પુરૂષોની 61 કિલોગ્રામ શ્રેણીમાં દીપક અને 65 કિલોગ્રામ શ્રેણીમાં વિશાલ કાલીરામાણે કાંસ્યચંદ્રક જીત્યા છે. આ સાથે જ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતની મેડલ સંખ્યા 3 થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓ આજે પણ તેમના પોતપોતાના મુકાબલા રમશે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી 2-3 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. આ અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
1: અષાઢી બીજના પાવન પર્વે જય જગન્નાથના જયઘોષ સાથે નીકળી રહેલી રથયાત્રા અને સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી જેવા સમાચારો અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચાર લખે છે, સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી, ફ્રાન્સમાં કરી ગરમીથી ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરાયા. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, રશિયાથી ઓઇલની ખરીદી, ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લાદી શકે. ફૂલછાપ સમાચાર લખે છે, આજે જગન્નાથજીની નગરચર્યા, અષાઢના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય 2 ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ દર્શના દેસાઈ.

સમાજ જીવનમાં પર્યાવરણની આવશ્યકતા. સમુદ્રો, નદીઓ, ઝરણા અને તળાવો આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીન માનવ સંસ્કૃતિનો વિકાસ આ નદીઓ અને જળાશયોને લીધે જ થયેલો હતો. પાણી વિના જીવન સંભવી શકે નહીં. પાણી આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. ઉદ્યોગોમાં પેદા થતા ગંદા કેમિકલયુક્ત કચરાનો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે. પરિણામે નદીઓ કે જે માતા તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે તે પણ અપવિત્ર બની ગઈ છે. આવા કેમિકલયુક્ત પાણીમાં ઉત્પાદિત શાકભાજી અને અનાજ આપણને મળે છે જે આપણા આરોગ્યને નુકસાન કરતા છે. પ્રાણીઓ પણ પર્યાવરણનો એક ભાગ જ છે અને તે પણ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, બકરી વગેરે આપણને દૂધ આપે છે. બળદ, હાથી આપણને ભારે વજન લઈ જવા માટે ઉપયોગી બને છે. ઘોડા, ઊંટનો મુસાફરી માટે ઉપયોગ કરવામાં આવે છે. પાલતુ પ્રાણીઓના મળમૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘેટાના ઊનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ઔષધિઓ, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો બનાવવા માટે પણ પ્રાણીઓની ચરબીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણી પાયાની જરૂર

0: યા તો હવા, પાણી અને ખોરાક એ ત્રણેયની પૂર્તિ પર્યાવરણ જ કરે છે. પર્યાવરણની અગત્યતા કે આવશ્યકતાની ચર્ચા કરેલ છે, તેના કરતા તે માનવીના સમાજ જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. માણસ પર્યાવરણના આ બધા જ તત્વો વસ્તુઓનો આજે અમર્યાદિત રીતે ઉપયોગ કરી રહ્યો છે, પણ આજના સમયમાં તેના અમર્યાદિત ઉપયોગના લીધે પર્યાવરણના આ ચક્રમાં વિક્ષેપ પેદા થતા ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, સુનામી, ઓઝોન ઇફેક્ટ જેવી સમસ્યા પેદા થઈ છે. આજે આપણે આપણી આવશ્યકતાની મર્યાદિત પૂર્તિના બદલે અમર્યાદિત પૂર્તિ માટે જળ, જમીન, પેટ્રોલિયમ પદાર્થો, ખનિજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતા વધારે કરતા થયા છીએ. તેથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોરવાય છે. તેને લઈને આજે અનિયમિત ઓછો વધુ વરસાદ, અનિયમિત તાપમાન, અનિયમિત વધુ ઓછી ઠંડી, ધરતીકંપ, સુનામી, રણોનું વિસ્તરણ વગેરે જેવા કુદરતી આપત્તિઓ આવ્યા જ કરે છે. વળી વાતાવરણમાં ઓઝોનના સ્તરમાં ગાબડું પડી ગયું છે. આ બધું જ આપણા માટે ચિંતાનો વિષય છે, જે પર્યાવરણની અસમતુલાને પરિણામે જ થઈ રહ્યું છે. વધુમાં જણાવીએ તો પર્યાવરણની સમતુલા જોખમાવાથી માનવ સમાજ જીવન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે જો આપણે સમયસર નહીં ચેતી જઈએ અને પર્યાવરણની રક્ષા માટે જાગૃત નહીં થઈએ, તો જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી તે ઉક્તિ મુજબ ઘણી કુદરતી આફતોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે પર્યાવરણ એ કુદરતની ભેટ અને કુદરત જ્યારે રૂઠે ત્યારે માનવ તેની સામે લાચાર છે. તેથી જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો તે માત્ર આપણા માટે જ નહીં, પરંતુ આપણી આવનારી પેઢી માટે પણ ઘણું ખતરનાક નીવડી શકે છે. તેથી ટૂંકમાં જણાવીએ તો પર્યાવરણ એ માનવ સમાજ તથા સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. આમ માનવ સમાજ અને પર્યાવરણની આવશ્યકતા વિશે એટલું જણાવી શકાય કે સમગ્ર જીવસૃષ્ટિ માટે પર્યાવરણનું માતા જેટલું જ મહત્વ છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને આપણે કુદરતના નિયમોને આધીન રહીએ તો પર્યાવરણમાં સમતુલા પેદા થશે અને આવનારા ભવિષ્યની પેઢી માટે શાણ પણ ભર્યું આ એક ભાથું છે.
1: આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિશે 5 મિનિટમાં સમાજ જીવનમાં પર્યાવરણની આવશ્યકતા વિશે દર્શના દેસાઈ પાસેથી. થોડી જ પળોમાં સમાચાર અપાશે.
2: કેચ ધ રેઇન, એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
3: જલ હૈ તો હમ હૈ. આઈએ ઘરો ઓફિસો મે રેઇન વોટર હાર્વેસ્ટિંગ તકનીક અપનાએ. रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद निकालें, अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार.
5: केंद्रीय मंत्रिमंडल ने उत्तर प्रदेश के वाराणसी के लिए 25,000 करोड़ रुपए से अधिक की 2 एलिवेटेड सड़क परियोजनाओं को मंजूरी दी. रेल मंत्रालय ने टिकट बुकिंग में आसानी के लिए IRCTC की नई वेबसाइट शुरू की. ओडिशा के पुरी में भगवान जगन्नाथ की विश्व प्रसिद्ध रथ यात्रा आज से शुरू. अम्बिका ने होरमुस जल डमरू मध्य में जहाजों की सुरक्षित आवाजाही के लिए ईरान पर फिर हमले किए. अर्जेंटीना फीफा फुटबॉल विश्व कप के फाइनल में पहुंचा, दूसरे सेमीफाइनल में इंग्लैंड को 2-1 से हराया. फाइनल में रविवार को स्पेन से खेलेगा और भारत और इंग्लैंड के बीच दूसरा एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच आज शाम कार्डिफ में. केंद्रीय मंत्रिमंडल ने उत्तर प्रदेश में वाराणसी के लिए 25,000 करोड़ रुपए से अधिक की 2 एलिवेटेड राजमार्ग परियोजनाओं को मंजूरी दी है. प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में मंत्रिमंडल की आर्थिक कार्य समिति ने वाराणसी में सड़क संपर्क बेहतर बनाने और भीड़भाड़ तथा यात्रा समय को कम करने के लिए इन परियोजनाओं को स्वीकृति दी. सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने नई दिल्ली में कल ये जानकारी दी.
6: सेमिकॉन 2.0 127,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 माने प्रधानमंत्री जी ने अप्रूव किया। सेमिकॉन 2.0

રજૂ કરે છે કાર્યક્રમ નિરખને ગગનમાં. આજે માણીશું ભીખારામ દાણીધારિયાના સ્વરમાં ભજનો. પ્રથમ રચના નરસિંહ મહેતાની.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે કાર્યક્રમ નિરખને ગગનમાં. પ્રસારિત થઈ રહ્યા છે ભજનો ભિખારામ દાણીધારિયાના સ્વરમાં.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: બદલો બદલો આદત બદલો.
4: મશીન માં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
3: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

ભવાનીદાસની કૃતિ હમણાં જ આપણે સાંભળી, ભિખારામ દાણીધારિયાના સ્વરમાં. શ્રોતાઓ માણી રહ્યા છે કાર્યક્રમ નિરખને ગગનમાં, પ્રસારિત થઈ રહ્યા છે ભજનો.

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ નિરખને ગગનમાં. આજે આપણે માણ્યા ભીખારામ દાણીધારિયાના સ્વરમાં ભજનો. અનુક્રમે રચનાઓ હતી નરસિંહ મહેતા ભવાનીદાસ અને ત્યારબાદ સંતકવિ નિરાતની. કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું ચોર, જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
4: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
3: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
4: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
3: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
4: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
5: સુનો ના, હા સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લું.
6: તો રોકા કિસને હે? હા
5: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કી મદદ કિસ સે માંગું.
6: મુજસે?
5: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
6: આકાશવાણી હે ના,

0: Archaeological Survey of India in view of the ongoing preparations for the Independence Day celebrations at the complex. A senior ASI official said that such orders are issued every day ahead of Independence Day every year. The first international flight service from Madhya Pradesh has been launched. Chief Minister Dr. Mohan Yadav flagged off the first direct flight from Indore to Abu Dhabi, the capital of the United Arab Emirates. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings, elder brother Lord Balabhadra and younger sister Devi Subhadra, will begin today at Puri in Odisha. During the annual festival of Rath Yatra, Lord Jagannath and his two siblings give darshan to the public in the chariots and visit Gundicha Temple, revered as the maternal aunt's abode of Lord Jagannath. Lakhs of devotees from across the country and abroad have converged to witness the divine procession of the Holy Trinity. In Jharkhand, the annual Rath Yatra is being celebrated across the state today with traditional fervour and devotion. The 149th Rath Yatra of Lord Jagannath also commenced today in Gujarat from 400-year-old Jagannath Temple in the Jamalpur area of Ahmedabad amid tight security. United States has said that it has launched new wave of strikes on Iran aimed at protecting vessels in the Strait of Hormuz. U.S. military said it completed a second wave of strikes on Iran yesterday that were aimed at degrading Tehran's ability to target vessels in the Strait of Hormuz. In football, defending champions Argentina defeated England 2-1 in the second semi-final at Atlanta Stadium in US to set up the title clash of the FIFA World Cup against Spain. In men's cricket, second one-day international of three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતાઓ, આપને યાદી આપીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણો છો 9:15, 10:30 રજૂ કરીશું ગુજરાતી ફિલ્મ સંગીત. 11:00 થી 3:00 સુધી કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર આપ સાંભળો છો 12:30. આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે, જેમાં વિશ્વ સર્પ દિવસ નિમિત્તે સ્નેક કેચર અમી શ્રીમાળી સાથે મુલાકાત સાંભળીશું. વિષય સર્પ સાથે મિત્રતા કેળવીએ. નિર્માણ સહાય ભાવના દોશી નિર્માણ અટલ શર્મા. સુગમ સંગીત 1:10 સ્વર ચિંતલ શાહ, સોનલ રાવલ અને અતુલ વૈષ્ણવ. જય ભારતીનો સમય રહે છે 1:30. 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 સુગમ સંગીતના કાર્યક્રમમાં સ્વરકાર પરેશ ભટ્ટના ગીતો. કાર્યક્રમ યુવાણી 6:30 અને કાર્યક્રમ ગામનું ચોરો 7:22 બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 8:00. 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેત્રી કેટરીના કેફ પર. વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત 10:00 અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાહેરાત 10:30. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.
2: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
3: ચોરું
2: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
4: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ.
2: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ हमारा

મીડિયમ વેવ 370.3 મીટર થી લઈને 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સમય છે ફિલ્મ સંગીત સાંભળવાનો, કાર્યક્રમ છે મનોરંજન. શ્રોતાઓ, આજે છે હિન્દી સિને જગતના જાણીતા અભિનેત્રી કેટરીના કેફનો જન્મદિન. આજના આ કાર્યક્રમમાં આપણે માણીશું તેમના દ્વારા અભિનીત ફિલ્મોમાંથી કેટલાક યાદગાર ગીતો. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ ફિલ્મ સિંઘ ઇઝ કિંગનું આ ગીત. યુગલ ગીતને સ્વર મળ્યો છે શ્રેયા ઘોષાલ અને રાહત ફતેહ અલી ખાનનો. મયુર પુરીની રચના, સંગીત પ્રીતમનું.

મનોરંજન કાર્યક્રમના પ્રારંભે સિંગ ઇઝ કિંગ ફિલ્મનું ગીત હમણાં જ આપણે સાંભળ્યું. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફના જન્મદિન નિમિત્તે તેમના દ્વારા અભિનીત ફિલ્મોમાંથી કેટલાક યાદગાર ગીતો. અહીં એ ઉલ્લેખનીય છે કે કેટરીના કેફે પોતાની કારકિર્દીની શરૂઆત 2003માં સિનેમાઘરમાં રજૂ થયેલ ફિલ્મ બૂમથી કરેલ અને આજ પર્યંત તેઓ કાર્યરત છે. સિંગ ઇઝ કિંગ ફિલ્મનું ગીત જે હમણાં આપણે માણ્યું તે ફિલ્મ રજૂ થયેલ 2008ના વર્ષમાં. હવે સાંભળીએ એ ફિલ્મનું ગીત કે જે 2017માં સિનેમાઘરોમાં જોવા મળેલ. ફિલ્મનું નામ છે ટાઈગર જિંદા હૈ. આ ફિલ્મના ગીતને સ્વર મળ્યો છે આતિફ અસલમનો, ઇરશાદ કામિલની રચના છે, સંગીત મળ્યું છે વિશાલ શેખરનું.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
5: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયોમાં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

0: મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોષાલના યુગલસ્વરમાં, ગુલઝારની રચના એ આર રહેમાનના સંગીત નિર્દેશનમાં આપણે માણી ફિલ્મ જબ તક હૈ જાનની. આજે છે જાણીતા અભિનેત્રી કેટરીના કૈફનો જન્મદિન અને આપણે સાથે માણી રહ્યા છીએ મનોરંજન કાર્યક્રમમાં તેમના દ્વારા અભિનીત ફિલ્મોમાંથી કેટલાક યાદગાર ગીતો. હવે પછીની ફિલ્મ છે રેસ. આ ફિલ્મ 2008માં સિનેમાઘરોમાં જોવા મળેલ. આ ફિલ્મનું ગીત નીરજ, પ્રીતમ અને મોનાલી ઠાકુરના સ્વરમાં છે. સમીર દ્વારા લિખિત ગીતને સંગીતે મળ્યું છે પ્રીતમે.
1: ખાબ દેખ કે છૂટે મૂટે

સિનેમાઘરોમાં જોવા મળેલ. ગીતને સ્વર આપ્યો અમર અર્શી, નેહા ઠક્કર, બાદશાહ અને સાથીઓએ. કુમાર અને અમરિકસિંહ દ્વારા લિખિત ગીતને સંગીત મળ્યું પ્રેમ હરદીપનું. આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ અભિનેત્રી કેટરીના કેફ દ્વારા અભિનીત ફિલ્મોમાંથી કેટલાક ગીતો તેમના જન્મદિન નિમિત્તે. કાર્યક્રમને આગળ વધારીએ અને સાંભળીએ સુનિધિ ચૌહાણનો સ્વર, રચના કૌશર મુનીરની, સંગીત પ્રીતમનું, ફિલ્મનું નામ ધૂમ 3.

શ્રોતાઓ, હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા એક થા ટાઈગર ફિલ્મનું ગીત, જેને સ્વર મળ્યો શ્રેયા ઘોષાલ, વાજિદ અને સાથીઓનો, કૌશલ મુનીરના શબ્દો, સાજિદ વાજિદનું સંગીત. એક થા ટાઈગર ફિલ્મ સિનેમાઘરોમાં 2012ના વર્ષમાં જોવા મળેલ. આજે છે 16 જુલાઈ, અભિનેત્રી કેટરીના કેફનો જન્મદિન. આપણે મનોરંજન કાર્યક્રમમાં માણી રહ્યા છીએ તેમના દ્વારા અભિનીત ફિલ્મોના કેટલાક ગીતો. કાર્યક્રમમાં હવે સાંભળીએ 2015ના વર્ષમાં આવેલ ફિલ્મ ફેન્ટમનું ગીત. અખ્તર ચિન્નાલના

ન્યૂયોર્ક આ ફિલ્મ ગીત સુનિધિ ચૌહાણ અને સાથીઓના સ્વરમાં આપણે સાંભળ્યું. સંદીપ શ્રીવાસ્તવના શબ્દો, પ્રીતમનું સંગીત. અભિનેત્રી કેટરીના કૈફના જન્મદિન નિમિત્તે આપણે મનોરંજન કાર્યક્રમમાં માણી રહ્યા છીએ તેમના દ્વારા અભિનીત ફિલ્મોમાંથી કેટલાક યાદગાર ગીતો.

વેલકમ. આ ફિલ્મનું ગીત આનંદરાજ આનંદના સ્વર અને સંગીત નિર્દેશનમાં આપણે સાંભળ્યું. ગીતને લખનાર પણ આનંદરાજ આનંદ. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનું કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં આગળ સાંભળીએ એક યાદગાર ગીત મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાના યુગલ સ્વરમાં, ઇરશાદ કામિલના શબ્દો, પ્રીતમનું સંગીત, ફિલ્મનું નામ રાજનીતિ.

હમણાં જ આપણે ફિલ્મ બેંગ બેંગનું શીર્ષક ગીત બેની દયાલ, નીતિ મોહન અને સાથીઓના સ્વરમાં સાંભળ્યું. વિશાલ દદલાણી લિખિત ગીતને સંગીત

આપ્યો વિશાલ શેખરે. આજે છે અભિનેત્રી કચરીના કૈફનો જન્મદિન, અને મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ તેમના દ્વારા અભિનીત ફિલ્મોમાંથી કેટલાક યાદગાર ગીતો. કચરીના કૈફે 2003 વર્ષથી લઈને આજ પર્યંત ઘણી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે, જેમાંથી મુખ્યત્વે ફિલ્મોના નામ લઈએ તો સરકાર, મેને પ્યાર ક્યું કિયા, હમકો દીવાના કર ગયે, નમસ્તે લંડન, અપને, પાર્ટનર, વેલકમ, રેસ, સિંગ ઇઝ કિંગ, હેલો, યુવરાજ, ન્યૂયોર્ક, બ્લુ, અજબ પ્રેમ કી ગજબ કહાની, રાજનીતિ, તીસ માર ખાન, જિંદગી ના મિલેગી દોબારા, મેરે બ્રધર કી દુલ્હન, એક થા ટાઈગર, જબ તક હૈ જાન, ધૂમ 3, ફેન્ટમ, ફિતૂર, બાર બાર દેખો, જગ્ગા જાસૂસ, ટાઈગર જિંદા હૈ, થગ્સ ઓફ હિન્દુસ્તાન, વેલકમ ટુ ન્યૂયોર્ક, ભારત, સૂર્યવંશી, ટાઈગર 3, અને 2024 સિનેમાઘરોમાં આવેલ મેરી ક્રિસમસ. અનેક અભિનયમાં પોતાની સુંદરતા અને અભિનય ક્ષમતા તેમણે દર્શાવી છે. આકાશવાણી રાજકોટ તેમને તેમના જન્મદિન નિમિત્તે અનેક શુભેચ્છાઓ પાઠવે છે. સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત ઇલિયાસા મેન્ડોન્સા અને મોહિત ચૌહાણના યુગલ સ્વરમાં. જાવેદ અખ્તર લિખિત ગીતને સંગીતે મઢ્યું છે શંકર એહસાન લોયે, અને આ ગીત લેવામાં આવ્યું છે ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાંથી.

0: જિંદગી ના મિલેગી દોબારા આ ફિલ્મના આ યાદગાર ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએં.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ, રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: કેચ ધ રેઇન, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
2: जल छे तो आपनी चाहिए. चालो घर अने ऑफिस मा रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए. रिचार्ज पिट अने शाफ्ट बनाविए. बिन उपयोगी बोरवेल ने ठीक करिए. जलाशयों मा काप दूर करिए. वधु ने वधु वृक्षो वाविए. चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए.
3: મીડિયમ વેવ 370 પીટર મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. રજૂ કરી છે ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળી આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં ફિલ્મ શેતલને કાંઠેનું ગીત. રચના છે ઝવેરચંદ મેઘાણીની, સંગીત અવિનાશ વ્યાસનું.

શ્રોતાઓ સાંભળી રહ્યા છે ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. કાર્યક્રમમાં આગળ સાંભળીએ લોકગીત કે જે લેવામાં આવ્યું છે ફિલ્મ વિધિના લેખમાંથી. કૃષ્ણા કલ્લેનો સ્વર, સંગીત સુરેશ કુમારનું.

અને સાથીઓના સ્વરમાં આ બિલગુલાલ ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું. કાંતિ અશોકની રચના, કલ્યાણજી આનંદજીનું સંગીત. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ફિલ્મ બેટર હાફનું ગીત શાનના સ્વરમાં. ચિત્રાગ ત્રિપાઠી લિખિત ગીતને સંગીત મળ્યું છે નિશિત મહેતાનું.

ગાજરની પીપુડી આ ફિલ્મનું ગીત હમણાં જ આપણે આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં સાંભળ્યું. રચના અને સંગીત પિનાકીન શાહ. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. હવે પછીના ગીતને સ્વર મળ્યો છે લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરનો. ગીત અને સંગીત અવિનાશ વ્યાસ. ફિલ્મનું નામ ઘર દીવડી.

ગીત અને સંગીત અવિનાશ વ્યાસ. ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો કરે પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ સાંભળશો હવે પછીનો કાર્યક્રમ કે જે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અભેદ સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન. સમગ્ર અમદાવાદ જગન્નાથમય બન્યું. રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ગજરાજ, અખાડા, ભજન મંડળીઓનું પ્રસ્થાન, પહેલવાનોના હેરત અંગે જ કર્તવ્યોનું નિર્દેશન. માર્ગો ઉપર ભક્તજનોની ભારે ભીડ, ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટ્યા. ભાવનગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. શહેરના 17.5 કિલોમીટરના સમગ્ર રૂટ પર વિવિધ ફ્લોટ જોડાયા. કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિતના રાજકીય આગેવાનો અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન. રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ. આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ કચ્છી માડુઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટ બુકિંગને સરળ અને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા આઈઆરસીટીસી વેબસાઇટનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું. ઈડીએ આજે કથિત આતંકવાદી ભંડોળોને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્ક સંબંધિત કેસના સંદર્ભમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના નિકાસ વેરામાં સુધારો કર્યો. રાજ્યમાં આજે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓવર સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 12 વાગે સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા અત્યારે સવારના 11:02 થઈ છે. આજે છે અષાઢી બીજ. જય જગન્નાથ. અષાઢી બીજના દિવસે અમદાવાદની શેરીઓમાં ભક્તિઓના પૂર આવી જાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બેન સુભદ્રા ત્રણેય માસીના ઘરે જવા માટે રથમાં બિરાજે છે. લાખો ભક્તો એક સાથે જય રણછોડના નારા સાથે રથને દોરડાથી ખેંચે છે. અષાઢી બીજ એટલે ગુજરાતનું સૌથી મોટું ભક્તિ અને એકતાનું પર્વ. રાજા પણ રસ્તો સાફ કરે છે. ઢોલ નગારા અને ભજનથી આખો રસ્તો ગુંજી ઉઠે છે. તો આ સાથે જ આપ સૌને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભેચ્છાઓ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમની શરૂઆત કરીએ અને સાંભળીએ આ પ્રથમ ગીત.

આ હતું લતા મંગેશકરના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ આ ફિલ્મનું ગીત. વધુ એક કૃષ્ણની ભક્તિમાં એક ગીત સાંભળીએ, અમર પ્રેમ ફિલ્મમાં લતા મંગેશકરને સંગીત આર ડી બર્મનનું.

શ્રોતા મિત્રો, અષાઢી બીજ એટલે ગુજરાતનું ગૌરવ. અમદાવાદની રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. સવારના પોરમાં મંગળા આરતી, પછી ભગવાન જગન્નાથજી ત્રણ વિશાળ રથોમાં બિરાજમાન થાય છે, નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન. આ ત્રણેય રથની ઊંચાઈ અને સજાવટ જોવા જેવી હોય છે. રથયાત્રામાં જાતિ, ધર્મ, નાનો મોટો કોઈ ભેદ નથી, બધા એક સાથે દોરડું ખેંચે છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીત ગાતા ચલ. આ ફિલ્મનું ગીત આરતી મુખર્જી તથા જસપાલ સિંઘના સ્વરમાં, ગીત તથા સંગીત રવિન્દ્ર જૈન.

રથયાત્રામાં રસ્તામાં ભક્તો ભગવાનને છપ્પન ભોગ, પાણી અને પંખાથી સેવા કરે છે. હો હો જય જગન્નાથના નારાથી આખું શહેર ભક્તિમય બની જાય છે. રથયાત્રા એ ભગવાનનું તેમના ભક્તોને મળવા આવવાનું પ્રતીક છે. 9 દિવસ પછી બેન ભાઈ સાથે ભગવાન ફરી મંદિરે પાછા ફરે છે. કહેવાય છે કે જે રથયાત્રામાં સામેલ થાય એના જીવનમાં સુખ શાંતિ આવે છે.

આ હતું ખાનદાન ફિલ્મનું ગીત, મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત હતું રવિનું. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળી લતા મંગેશકર તથા સાથીઓના સ્વરમાં. શબ્દો છે નરેન્દ્ર શર્માના, સંગીત લક્ષ્મીકાંત પેરેલાલ. ફિલ્મ છે સત્યમ શિવમ સુંદરમ.

0: આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. જય જગન્નાથ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અત્યારે સવારના 11:30 થવા જઈ રહી છે. હવે સાંભળીએ વિશ્વ સર્પ દિવસને અનુલક્ષીને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ વન વિભાગ શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે મૌલિન મુનશીની વાતચીત.
1: આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, આજે સાપ વિશે થોડી વાત કરવી છે. આ સાપનું નામ સાંભળીએ ને એટલે એક ભયનું લોક પસાર થઈ જાય. ઘણા લોકો તો એટલા બધા સાપથી ડરે છે કે એને જુએ એટલે મારવા દોડે, પણ હકીકતમાં સાપને મારવા ન જોઈએ, એને બચાવવા જોઈએ. કારણ કે એ ખેડૂતોનો મિત્ર છે. અને દર વર્ષે 16 જુલાઈએ વર્લ્ડ સ્નેક ડે એટલે વિશ્વ સાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યના વન વિભાગ દ્વારા. એના માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તો આજે આ સાપનું મહત્વ કેટલું છે, સાપને કઈ રીતે બચાવવા જોઈએ, અને એના વિશેની જે ગેરમાન્યતાઓ છે કે સાપ દૂધ પીએ છે અને સાપ પાક છે, એ વિશેનું ખંડન કરવા માટે આજે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ગુજરાત રાજ્ય વન વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સંજય શ્રીવાસ્તવ સાહેબ ઉપસ્થિત છે. શ્રીવાસ્તવ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં.
2: ધન્યવાદ. ધન્યવાદ.
1: હા સાહેબ, જનરલી સાપને જુએ એટલે લોકો ડરી જતા હોય છે, અને અમુક લોકો એને મારવા પણ ડરતા છે, મારી નાખતા હોય છે. આ કેટલું યોગ્ય છે?
2: આપની વાત સાચી છે. અને આ સાપની જે વિષય વસ્તુ છે એને થોડુંક સમગ્રતાથી જોઈએ તો આપણા કલ્ચર અને માયથોલોજીમાં સાપનો ઉલ્લેખ છે. અને આપ જુઓ, અમારા અમુક જે તહેવારો છે નાગપંચમી વગેરે, એમાં પણ નાગનો ઉલ્લેખ છે. એ જ રીતે અમારા જે દેવતાઓ છે એના સાથે પણ સાપને જોડવામાં આવે છે. છતાં સાપ વિશે ખૂબ વધારે મિથ પ્રચલિત છે, જેના કારણે લોકો એને મારે છે. આપની વાત સાચી છે, એક ભીખના કારણે મારે છે, અને ઘણી સમય સામના સામે જે અત્યાચાર થાય છે એમાં જે મિથ છે એના એ કારણ હોય છે.
1: સાપને કારણ સે કેટલા મૃત્યુ થતા હોય છે સાપ કરડવાને કારણે?
2: એ બહુ ઇમ્પોર્ટન્ટ એક સંખ્યા છે. 2022માં આખા દેશની વાત કરીએ તો તમામ પ્રકારના જે વાઇલ્ડ લાઈફ છે, જેમાં ટાઈગર, લાયન, લેપર્ડ, એલિફેન્ટ, ક્રોકોડાઇલ બધા આવી જાય છે, એના તમામથી જે માનવ મૃત્યુ થઈ એ આશરે 550 જેવી હતી. પણ એ જ વર્ષમાં જે સાપના કારણે જે મૃત્યુ થઈ એ 65,000 હતી.
1: ઓહો.
2: અને આ તો રેકોર્ડેડ છે. જો અનરેકોર્ડેડ વાત કરીએ તો કદાચ એટલું જ અનરેકોર્ડેડ પણ હોય તો માની શકાય કે 1,00,000થી વધારે સંખ્યા દર વર્ષે મૃત્યુ થાય છે ઇન્સાનોની.
1: બહુ મોટી સંખ્યા સાહેબ કહેવાય. અને આપણે કંઈક ઘટાડી શકીએ આ સંખ્યાને?
2: આપની વાત સાચી છે. અને આ બહુ આટલી જે 1,00,000 જેવી જે મૃત્યુ થાય છે એ ખૂબ દુઃખદ વસ્તુ છે. પણ આપણે કદાચ જાણીને નવાઈ લાગે કે એનાથી વધારે દુઃખની વસ્તુ આ છે કે આ તમામ જે મોતો છે એ બચાવી શકાય હોય. અને એમાં બીજું કઈ નહીં, બે જ વસ્તુ છે. પહેલી તો દરેક વ્યક્તિને ખબર હોવું જોઈએ કે સાપ કરડવાથી આશરે 1-2 કલાકનું સમય મળે છે. જો આટલામાં સહી જગ્યાએ પહોંચી જાય, ઇલાજ શરૂ થઈ જાય તો વ્યક્તિ બચી શકે છે. 99.9% સુધી પહોંચી બચી શકે છે. અને બીજી વસ્તુ છે કે જ્યાં પણ ઇલાજ દવાખાના જાય ત્યાં એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ. બીજો જે ભૂવા અથવા જે બીજા ઉપચારો લોકો કોશિશ કરે છે એમાં એના કારણે જ મૃત્યુ થાય છે. જો વ્યક્તિ તરત જ સહી જગ્યા પહોંચી જાય, સહી જગ્યાએ એનો ઇલાજ થાય તો 99.9% કેસીસમાં એ બચી શકે છે.
1: એટલે એક પ્રશ્ન એવો થાય છે સર કે નાના ગામો અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાં એન્ટી વેનમ ઉપલબ્ધ હોય છે ખરું?
2: આ તો સરકારની એક કોશિશ છે કે દરેક જગ્યાએ એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ, અને સામાન્ય રીતે હોય છે, એમાં કોઈ મુશ્કેલી નથી.
1: એટલે 100 આંકને તાત્કાલિક

0: લઈ લેવી જોઈએ.
1: હા, એ બહુ અગત્યનું છે કે હવે તો આખા રાજ્યમાં 108 ની ખૂબ સરસ સેવાઓ છે, તો જ્યારે પણ એવો કોઈ બનાવ બને તરત જ 108 ને કોલ કરવો જોઈએ. 108 પોતે પણ થોડુંક પ્રાથમિક ઉપચાર કરી શકે છે અને એને ખબર હોય છે કે આ ક્યાં લેવા, ક્યાં એન્ટીસ્નેક વેના મળી શકશે, એ સહી જગ્યા પહોંચાડી દેશે.
0: મને લાગે છે કે 108 આવે પહેલા પણ વ્યક્તિએ પોતે પોતે જે વ્હીકલ ટ્રેક્ટર હાજર હોય કે બાઇક એનાથી ઝડપથી પહોંચાડવું જોઈએ નજીકનું જે દવાખાનું હોય. સાહેબ,
1: એ બહુ સારી વાત આપે કીધું કે એનું રાહ જોયા વગર, જો આપના પાસે કોઈ વાહન ઉપલબ્ધ હોય, ટ્રેક્ટર હોય કે મોટરસાયકલ હોય, જે ગમે તે હોય, તમે હોસ્પિટલ તરફ જવા શરૂ કરી દો, એ બહુ જરૂરી છે. કેમ કે સમય એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
0: એક સાહેબ, આપે એવું મેસેજ કે સાપ ધારો કે કરડ્યો તો તાત્કાલિક શું કરજો? અમુક લોકો દોરડું બાંધી દેતા હોય છે કે ઝેર ઉપર ના ચડે, ઘણા લોકો પેલા હૃદય ઉપર હાથ દબાઈને કરતા હોય છે, તો ખરેખર શું કરવું જોઈએ?
1: આમ તો આ બધી વસ્તુ મેડિકલી કરેક્ટ છે, ટોર્નિકેટ એને કહેવામાં આવે છે, બાંધવું જોઈએ, પણ એ ખૂબ સ્કિલ્ડ વ્યક્તિ કરે તો જ એનો ફાયદો છે, નહીં તો નુકસાન થાય છે. ઘણા સમય એવું થાય છે કે ટોર્નિકેટ વધારે ટાઈટ બાંધી દે તો કદાચ સાપના કરડવાથી એને નુકસાન ના થાય, પણ એ ગેંગ્રીન થવાથી અંગને કાપવાની જરૂરત પડી જાય છે. તો મારી તો એ જ સલાહ છે કે આપના પાસે સામાન્ય રીતે 1-1.5 કલાક હોય છે, તો એમાં તમે તરત જ ત્યાં પહોંચવાની તૈયારી કરો. બીજા બધુંમાં કે ટોર્નિકેટ બાંધવું કે ચૂસીને એ કરવું, એ સબ એમાં નહીં પડવું જોઈએ.
0: સાહેબ, સાપને પર્યાવરણનું મિત્ર પણ કહેવામાં આવે છે, ખેડૂતોનું મિત્ર પણ કહેવામાં આવે છે, તો એના વિશે આપ વાત કરશો કે કઈ રીતે આપણને મદદ કરે છે?
1: એ આપ બહુ સરસ વાત કરી. એ પહેલા તો એ જોઈ એક સામાન્ય પ્રશ્ન આવે કે ભાઈ, જયારે દર વર્ષે 1 લાખ વ્યક્તિઓની મૃત્યુ થાય છે સર્પદંશથી, તો કેમ બધાને મારી નાખવું ન જોઈએ? એમ પ્રશ્ન આવી શકે છે કોઈના વિચારમાં. તો એમ ન કરવું જોઈએ. પહેલી વસ્તુ તો આ ઇલીગલ છે, આ એક પ્રોટેક્ટેડ પ્રાણી છે, તો એને મારવું તો બહુ મોટી વાત છે. એને પકડીને કઈ બંધન રાખવી એ પણ મોટી પાત્ર સજાનું પાત્ર બને છે. બીજું છે, એથિકલ નથી ભાઈ દરેક. આ વાત સાચી છે કે આ ધરતી ઉપર માનવ જે છે સૌથી વિકસિત પ્રાણી છે, પણ આ ધરતી ફક્ત ઇન્સાનો માટે બનેલી નથી, તમામ પ્રકારના જીવ માટે પણ છે. તો એ મારે જોવું જોઈએ કે અમે પણ શાંતિથી રહીએ અને જાનવરો જેમાં કે સાપ પણ આવે છે એને પણ એ પણ રહી શકે. આ તો બે વસ્તુ થઈ. ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો સ્વાર્થ તરીકે જો એક ઇન્સાન સ્વાર્થી નજરોથી પણ જુએ તો પણ સાપ બહુ જરૂરી છે. અમારા આ પર્યાવરણ પૃથ્વીમાં અમે ટકી રહીએ એના માટે પણ જરૂરી છે. હું આપણે એક અમુક આંકડા આપવા માંગુ છું. આજની તારીખમાં રેટ્સ અને રોડન્ટ્સ એના કારણે અમારા જે ફૂડ ગ્રેન્સ હોય છે એનું 20% નુકસાન થાય છે. તો આપ સમજી શકો કે જો રેટ્સ અને રોડન્ટ્સ ની સંખ્યા 5 અથવા એનાથી વધારે થઈ જાય તો કદાચ 100% ફૂડ ગ્રેન નાશ થઈ શકે એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે. હવે એના સામે આપ જુઓ કે કઈ તેજીથી આ રેટ્સ ની સંખ્યા વધી શકે છે. આપ જુઓ, એક મેલ અને એક ફિમેલ રેટ જો સાથે રહે અને એને પુષ્કળ પ્રમાણમાં ભોજન મળે તો 3 મહિનામાં એમની સંખ્યા 2-10 થઈ જાય.
0: ઓહો,
1: અને એટલે 5 ગુણા વધી જાય. તો એ રીતે જુઓ તો 1 વર્ષમાં 625 ગુણા એમની સંખ્યા વધી શકે છે. તો આપે જોયું કે જો રેટ્સ અને રોડન્ટ્સ ની સંખ્યા 5 ગુણા વધે તો કદાચ ખાવામાં મુશ્કેલી થઈ જશે અમારે. તો એમના સામે આપ જુઓ, સાપ જેવા પ્રાણી જે રેટ્સ અને રોડન્ટ્સ ની પોપ્યુલેશન ને કંટ્રોલ કરે છે, એ જો એને કાઢી મૂકવામાં આવે અમારા સિસ્ટમમાંથી તો કેટલા સંખ્યા સુધી વધી શકે છે.
0: બરાબર છે.
1: હવે અહીંયા એક બીજી વસ્તુ પણ કહું. આ તો એક બહુ મોટી વાત થઈ ગઈ કે સ્નેક એઝ અ સ્પીસીઝ ને કાઢી મૂકીએ તો આ સમસ્યા થાય. એક પર્ટિક્યુલર સ્નેક ની વાત કરીએ તો પણ એ ખૂબ મોટી ઇકોલોજીકલ સર્વિસીસ આપે છે. દાખલા તરીકે હું આપને જણાવું, રેડ સ્નેક નું એક્ઝામ્પલ લઈએ. રેડ સ્નેક જે છે દિવસમાં આશરે 1 રેટ એનું ભોજન બને છે અને એનું આયુષ જે છે 10-15 વર્ષ નું હોય છે.
0: બરાબર.
1: એ રીતે આપ જુઓ તો એક રેડ સ્નેક જેટલા રેટ્સ ને ખાય છે એ રેટ્સ જે છે પોતાના જીવનકાલમાં 26,000 કેજી ગ્રેન્સ નું નાશ કરે છે. તો આપ કહી શકો છો કે કે એક રેટ્સ ને એક જે છે 26,000 કેજી ફૂડ ગ્રેન

0: નું બચાવ પોતાના જીવન કાળમાં કરે છે.
1: આ બહુ મોટી વાત છે સાહેબ.
0: બિલકુલ.
1: અને જો આપણે સ્નેકને બચાવીએ તો મને લાગે છે કે આપણું અનાજ પણ ખૂબ બચે. એટલે લોકોએ આ વાત સમજવાની ખૂબ જરૂર છે કે સ્નેકને મારવો ના જોઈએ. એના કરતા વન વિભાગની હેલ્પલાઇન નંબર પણ છે સાહેબ, બરાબર છે? તો સાપને પકડનાર માણસ પણ આવી જાય અને એના કારણે આપણને કેટલો બધો પર્યાવરણને પણ ફાયદો છે જો સાપને બચાવીશું તો.
0: આપની વાત બિલકુલ સાચી છે. હું થોડુંક હવે લીગલ ઇશ્યુઝ પર થોડુંક પ્રકાશ પાડવા માંગુ છું. કદાચ શ્રોતાઓને પણ જાણીને નવાઈ લાગશે કે એક રેટ સ્નેક જે નોન વેનમસ હોય છે એને પકડીને કોઈ વ્યક્તિ એક થેલામાં મૂકે અને એક બીજા વ્યક્તિ ટાઈગરને મારે, આ બંને ગુના જે છે કાનૂનના નજરમાં બરાબર છે. મારવું, કોઈ વાઇલ્ડ લાઈફ ને મારવું તો ગુનો છે જ, એમાં તો કોઈ
1: સજા સરખી છે.
0: બંનેની સરખા સજા સરખી છે અને

0: બધો પર્યાવરણને પણ ફાયદો છે જો સાપને બચાવીશું તો.
1: આપની વાત બિલકુલ સાચી છે. હું થોડુંક હવે લીગલ ઇશ્યુઝ પર થોડુંક પ્રકાશ પાડવા માંગુ છું. કદાચ શ્રોતાઓને પણ જાણીને નવાઈ લાગશે કે એક રેટ સ્નેક જે નોન વેનમસ હોય છે એને પકડીને કોઈ વ્યક્તિ એક થેલામાં મૂકે અને એક બીજા વ્યક્તિ ટાઈગરને મારે, આ બંને ગુના જે છે કાનૂનના નજરમાં બરાબર છે. મારવું, કોઈ વાઇલ્ડ લાઈફ ને મારવું તો ગુનો છે જ, એમાં તો કોઈ
0: સજા સરખી છે.
1: બંનેની સરખા સજા સરખી છે અને સ્નેક ને પકડવું એ પણ એટલું જ ગુનો, એટલું મોટું ગુનો છે. તો આવું કોઈએ ન કરવું જ. હવે થાય છે, પ્રશ્ન આવે કે ભાઈ જો અમારા ઘરે કોઈ સ્નેક આવી જાય તો કરીએ શું? વાત સાચી છે. ત્યારે અમારી એક હેલ્પલાઇન છે 1926 અને એક બીજો નંબર છે 832000. આ બંને ના મદદ, 1926 અમારો મેન્યુઅલ હેલ્પલાઇન છે, તો ત્યાં કોઈ માણસ આપને જવાબ આપશે, આપ એમની સમસ્યા બતાવો, તે બતાવશે કે કોને કોન્ટેક્ટ કરવાનો છે. અમારી જે 832000 છે એ ઓટો રિપ્લાય સેવા છે, એમાં આપને લિંક મળશે. લિંકમાંથી આપ પોતાનું તાલુકાનું જે RFO છે એનું આપ નંબર મેળવી શકો છો, એમને કોન્ટેક્ટ કરી શકો છો, એ પોતાનું તરીકે એનું ઉકેલ લાવશે. હવે સામાન્ય રીતે એ પણ થાય છે કે ઘણા લોકો પોતાને સ્નેક કેચર તરીકે બતાવે છે અને પોતાનું નંબર પણ ડિસ્પ્લે કરે છે, લોકો એને કોન્ટેક્ટ કરે છે. હું આપણે જણાવવા માંગુ છું, એવા કોઈ પણ વ્યક્તિ જે વગર વન વિભાગના પરમિશનથી સ્નેક પકડે છે, રેસ્ક્યુ કરે છે, એ ઇલીગલ છે, એને 3 વર્ષની સજા પણ થઈ શકે છે.
0: ઓહો,
1: યસ. તો હવે પ્રશ્ન આવી શકે, ભાઈ શું કામ આટલું કડક અમે વલણ અપનાવીએ છીએ? સામાન્ય રીતે જે સ્નેક રેસ્ક્યુઅર હોય છે એમાં ઘણા લોકો સારા પણ હોય છે, પણ એજની આડમાં ઘણા લોકો અનધિકૃત પ્રવૃત્તિઓ પણ કરે છે, એમાંથી વેનમ નીકાળીને વેચાણ કરે છે, એનું એને સ્નેકને પણ ડિસ્પ્લે કરે છે, એને વેચે છે, એવા ઘણા કિસ્સા અમારે ધ્યાન પર આવે છે. તો આ તમામને રોકવાનું એક જ રસ્તો છે કે જ્યારે પણ એવી સમસ્યા થાય ત્યારે તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેલ્પલાઇનને કરો. આ લોકો પોતે આઈડેન્ટિફાઈ કરીને રાખે છે કે કોને આ કામ સોંપી શકાય, તો એ ત્યારે અમે ટ્રેક રાખીએ છીએ કે જે સ્નેક છે એ ક્યાં, એને છોડવાનું પણ અમે તાકીદ રાખીએ છીએ, ત્યાં સુધી ટ્રેક કરીએ છીએ.
0: હા, શ્રીવાસ્તવ સાહેબ, મુખ્યત્વે ગુજરાતની અંદર જોઈએ તો કયા કયા ઝેરી સાપ જોવા મળે છે, એનાથી લોકોએ સાચવવું જોઈએ?
1: મને લાગે છે સાપ સિંહ ભીગવું તો જોઈએ, કેમ કે સામાન્ય વ્યક્તિને ખબર ના પડે કે કઈ ઝેરી છે, કઈ ના બિનઝેરી છે. ગુજરાતની વાત કરીએ તો 60 જેવા સ્પીસીઝ છે, પણ એમાં ફક્ત 4 સ્પીસીઝ જે ઇન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસલ વાઇપર અને સોર્સ સ્કેલ વાઇપર એ ઝેરીની શ્રેણીમાં આવે છે. બીજા તમામ નોન વેનમસ હોય છે, પણ જ્યારે પણ કોઈ સ્નેક જુઓ તો થોડુંક સાવચેતી તો રાખવું જોઈએ. હવે એ ઝેરી છે કે બિનઝેરી છે એમાં સામાન્ય વ્યક્તિ ના પડવું જોઈએ, તમામ પાસેથી સાવચેતી રાખવું જોઈએ.
0: અમુક સ્નેક હોય છે અમુક ચોક્કસ પ્રકારનો અવાજ કાઢતા, જેમ કે રસલ સ્વાઇપર સિટી જેવું, એ સાચી વાત છે કે?
1: યસ, એ સાચી વાત છે. અને એ કોઈ પણ ઝેરી સાપ જે જ્યારે કરડે છે ત્યારે એક થોડુંક સિગ્નલ આપે છે કે ભાઈ હું અહીંયા બેસેલા છું, તમે મારા નજીક નહીં આવો. તો જે આ વાત કરો છો રસલ વાઇપરની, એ જ રીતનો અવાજ એ કરે છે, હિસિંગ. યસ, એનું વિસલિંગ, લાઉડ વિસલિંગ સાઉન્ડ એમાં કહેવામાં આવે છે.
0: હવે સર, એક લેટેસ્ટ વાત તમને એ પણ જાણવા મળી છે કે વન વિભાગ દ્વારા વલસાડમાં ધરમપુર ખાતે એક આખી ઇન્સ્ટિટ્યુટ ઊભી થઈ છે, જે સાપના છે ઝેર જે છે ને એકઠું કરે છે અને એનો એન્ટીવેનમમાં ઉપયોગ કરે છે, તો એ વાત આપ કરશો?
1: આપને આપે બહુ સરસ વાત કરી. શરૂઆતમાં મેં જે રીતે વાત કરી હતી કે આ તમામ જે ડેથ 1 લાખથી વધારે જે હ્યુમનની થાય છે એ બચાવી શકાય છે, એમાં બે જ વસ્તુ છે. પહેલે તો લોકોને ખબર હોવું જોઈએ કે એનું ઇલાજ ભૂવા પાસે નથી, ડોક્ટર પાસે છે, અને ડોક્ટરના પાસે આ એન્ટીસ્નેક વેનમ હોવું જોઈએ, એ જ એનું ઇલાજ છે. હવે અમે ત્રીજા તબક્કા પર આવીએ છીએ. એન્ટીસ્નેક વેનમ આપણા ભારતમાં એ જે બને છે એનું તમામ સ્નેકનું જે પાવડરથી બને છે, આ સ્નેકનું પાવડર તમિલનાડુથી મળે છે. તો આનાથી શું થાય છે કે ગુજરાતમાં કોઈને સ્નેક બાઇટ થાય અને અમે ટ્રીટ કરીએ એવા એન્ટી સ્નેક વેનમથી જે તમિલનાડુના સ્નેકથી બનાવવામાં આવેલ હોય

0: તો એમાં થોડુંક વધારે ક્વોન્ટિટીમાં એન્ટીસ્નેક વેનમની જરૂરત પડે છે અને ઓર્ગન ફેલિયરના પણ પ્રમાણ વધી જાય છે એવા કિસ્સાઓમાં. તો આવું ન બને અને ગુજરાતમાં ગુજરાત સ્પેસિફિક એન્ટીસ્નેક વેનમ બને, ગુજરાતના સાપના ઝેરથી એન્ટીસ્નેક બનાવવામાં આવે, આ હેતુથી વલસાડમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરવામાં આવેલ છે. અને મને જાણવા બહુ હર્ષ થાય છે કે અમે પહેલી ખેપ જે લાઇફલાઇઝ પાવડર એને કહેવામાં આવે છે, જે ગુજરાતમાંથી ખટક રહેલા વેનમસ સ્નેક્સના વેનમથી જે લાઇફલાઇઝ પાવડર બનાવવામાં આવેલ છે એની પહેલી ખેપ આપી દેવામાં આવેલ છે જે દવાઓ બનાવતા કંપનીઓ છે. અને એ લોકોના પ્રમાણે 11-12 મહિનામાં આ લોકો ગુજરાત સ્પેસિફિક એન્ટીવેનમ આપી દેશે. તો હવે મને વિશ્વાસ છે કે જ્યારે અમે આવા સ્નેક એન્ટીસ્નેક વેનમ વાપરશું, અમારા ડોક્ટર વાપરશે, તો ઓછી માત્રામાં અને ઓછી માત્રામાં પણ ઇલાજ થઈ જશે અને ઓર્ગન ફેલિયરનું જે કેસીસ છે એ ઘટશે.
1: ગુજરાત માટે સાહેબ આ એક ગૌરવની વાત છે કે ગુજરાતના સાપને છે એનું ઝેર જે છે એ વધારે અસરકારક રહેશે, એટલે એક સિદ્ધિ કહી શકાય ગુજરાત માટે.
0: આ બિલકુલ એક સિદ્ધિ છે અને આમાં જે છે ગુજરાત સરકારનું ખૂબ ખૂબ અમને સહયોગ છે. અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવાડિયા સાહેબનું પણ એમાં ખૂબ મદદ મળેલ છે જ્યારે જ્યારે જરૂરત પડેલ છે. તો સંપૂર્ણ સરકાર તરફથી એમાં સહયોગ છે અને મને બતાવવામાં બહુ હર્ષ થાય છે કે આખા દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે જે સ્ટેટ સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે આગળ વધ્યા છે.
1: વાહ સાહેબ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહ્યા શ્રોતા મિત્ર છે એને કોઈ મેસેજ આપશો સાપ બચાવવા માટે?
0: બિલકુલ, હું સૌથી પ્રથમ તો આ શ્રોતા મિત્રોને કહેવા માંગુ છું કે સાપ જે છે એ ખરેખર અમારા આમ હું તો કહું માનવ જાતિને ટકાવવા માટે પણ બહુ જરૂરી છે. હવે જે ઘણી માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ છે, એના વિશે પણ હું થોડો કહેવા માંગુ છું. લોકોમાં એક એવી માન્યતા છે કે સ્નેક જે છે દૂધ પીવે છે, તો એવી કોઈ શક્યતા નથી. સ્નેક એક સ્ટ્રીકલી કાર્નિવરસ જાનવર છે, જીવ છે, અને એ મિલ્ક ડાયજેસ્ટ નથી કરી શકતા, તો એ ખોટી માન્યતા છે. એ જ રીતે એવી માન્યતા છે કે સાપ જે છે ફ્લુટ એને બીન બજાવવામાં આવે તો એ ડાન્સ કરશે, એ પણ ખોટું છે. એ જ રીતે એવું માન્યતા છે કે કોઈ સાપ કાટી લે અથવા કોઈ એક સ્નેકને મારી દે તો એનું જે પાર્ટનર છે એ તમારા પાછળ રિવંજ લેવામાં આવશે,
1: વેર લે છે,
0: એ પણ ખોટી છે. સાથે સાથે ઘણી બધી માન્યતાઓ એવી છે જેના કારણે સાપ સામે અત્યાચાર થાય છે. જેવી રીતે અમુક લોકોનું એવું માનવું હોય છે કે આ સાપ એને આપણા ઘરમાં રાખીએ તો ધનની વર્ષા થશે, આવી બધું એકદમ ખોટી વાત છે. સાપ જે છે એક સામાન્ય રીતે પોતાનું જીવન વ્યતીત કરવા માંગે છે અને એ જ રીતે રહેવા દઈએ, સાપથી બચવું જોઈએ, એમાં કોઈ ધ્યાન રાખવું જોઈએ, પણ એવી કોઈ પણ ખોટી માન્યતાઓને સાચું ન માનીએ. અને ખાસ કરીને જ્યારે પણ સર્પદંશ થાય, કોઈ એવી ઘટના બને, તો સમય બગાડ્યા વગર તરત જ 108ને ફોન કરો, તરત જ સરકારી હોસ્પિટલ તરફ તમે ચાલવા લાગો અને કોશિશ કરો કે સારામાં સારી જે સરકારી હોસ્પિટલ હોય ત્યાં જઈને પોતાનો ઈલાજ કરાવો.
1: જી, તો આજે સંજય શ્રીવાસ્તવ સાહેબ, આજે આપને ખૂબ દોડધામ હતી છતાં પણ આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી સાપ બચાવો એના વિશે અને એના માટેના લોઝ કેવા કડક છે એના વિશે પણ શ્રોતાઓને જાગૃત કર્યા અને જે ગુજરાતની સિદ્ધિની પણ વાત કરી કે હવે ધરમપુરમાં થયું છે. તો આપને સર વાતની ખૂબ મજા આવી, આપ આપનો કિંમતી સમય કાઢીને આવ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર,
0: ખૂબ ખૂબ ધન્યવાદ.
2: આપ સાંભળી રહ્યા હતા વિશ્વ સર્પ દિવસને અનુલક્ષીને અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે મૌલિન મુનશીની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 12 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 250 અને નિફટીમાં 80 અંકોનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પરંપરાગત માર્ગો પર આગળ વધી રહી છે. રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવને આજે રથયાત્રાનો શણગાર. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આજે અષાઢી બીજથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. પ્રવર્તન નિદેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુરક્ષિત રાખવા માટે ઇરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 25% જેટલો વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35%, કચ્છમાં 2% જેટલો સૌથી ઓછો વરસાદ. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65% કરતા વધુ જળ સંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 41% પાણીનો સંગ્રહ. અલગ અલગ વિસ્તારના 12 ડેમ છલકાતા હાઈ એલર્ટ પર. જામનગરમાં જળ સંકટને હળવું કરવા મચ્છુ 2 ડેમમાંથી સૌની યોજનાનું 550 એમસીફીએટ પાણી શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1 અને આજી 3 ડેમમાં ઠલવાશે. માછીમારોને 19 જુલાઈ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી. રાજ્યમાં સિઝનનું 46.57% ખરીફ પાકોનું વાવેતર થયું. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની બીજી શ્રેણીની એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર બપોરે 1:20 સાંભળી શકશો. નમસ્કાર.

પીચ્છધારી. આ વખતે મનના માણીગર સુંદીરવર શામળિયો સન્મુખ નથી તેનું અપાર દુઃખ છે ગોપી હૃદયને. જ્યારે જ્યારે પ્રકૃતિ

મનડાના મોરલાએ ટહુકો કર્યો, વાયરા બદલાણા ને વાદળ ઉમટ્યા ને વર્ષા ઋતુના આગમનની છડી પોકારી મોરલાએ ને ગોપી હૃદયને યાદ આવ્યા મોર પીચ્છધારી. આ વખતે મનના માણીગર સુંદીરવર શામળ્યો સન્મુખ નથી તેનું અપાર દુઃખ છે ગોપી હૃદયને. જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનો આવો રંગ બદલતી હોય ત્યારે હે સખા, હે કૃષ્ણ, તમે અમારી સંગાથે રહેતા, રાસ રમતા, રમાડતા, આનંદ સાગરમાં રસ તરબોળ કરતા, પણ આજે આજે અમે સાવ એકલા કાં?

0: ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. ફરી એક વખત સાંભળીએ વિનોદ પટેલના સ્વરમાં આ ગીત.
1: પણ કૃષ્ણ ઘેલી ગોપીઓ તો ભીતરના ભાવથી, હૈયાના હેતથી માત્ર પોકારે કાનુડાના નામે. કાનુડા સિવાય બીજા કોઈ નામે બોલાવવા તૈયાર નથી. બાલકૃષ્ણની ક્રીડા ને ગોપીઓનો મીઠેરો ભાવ પ્રસ્તુત કાવ્યમાં નરસિંહ એની આગવી રીતે રજૂ કરે છે, ને સાથોસાથ કૃષ્ણની બાળ સહજ લીલા વર્ણન પણ સીધી સાદી ને સરળ વાણીમાં આ રીતે રજૂ થયું છે.

શ્રોતા મિત્રો, ભગવાન સાથેની સુદામાની મિત્રતા આપણે સૌ કોઈ જાણીએ છીએ, તે કેટલી બધી પવિત્ર હતી. જ્યારે ભગવાન જ મિત્ર હોય ત્યારે કંઈ તકલીફ હોઈ જ ન શકે. હવે સાંભળીએ.

0: આવું જ એક ગીત વિનોદ પટેલના સ્વરમાં.
1: સભામાં જો શ્યામની ચર્ચા ઉપડે તો લોકોની નજર જરૂર સુદામા ઉપર પડવાની, નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી કે જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો એવી કૃષ્ણ સુદામાની જોડી.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને હું છું અટલ શર્મા.
0: સર્વે શ્રોતાઓનું સ્વાગત કરીએ અટલબેન, અને આજે ખાસ દિવસ છે તેની શુભેચ્છા પણ પાઠવીએ. જી હા, આજે છે અષાઢી બીજ, અને આ દિવસ એટલો પવિત્ર દિવસ માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે કોઈ મુહૂર્ત કાઢવાની કે ચોઘડિયું જોવાની જરૂર નથી રહેતી, એટલે કે વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અને બીજી ખાસ વાત એ છે કે કચ્છના લોકો માટે આ દિવસ ખૂબ જ ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસથી નવું વર્ષ શરૂ થાય છે. તો દરેક લોકોને નવા વર્ષની શુભેચ્છા. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સમગ્ર દેશમાં આસ્થા અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. તો આજના આ વિશેષ દિવસની સર્વે શ્રોતાઓને શુભકામના પાઠવી અટલબેન. અને હવે વાત કરીએ આજના કાર્યક્રમની, આજના મહેમાનની અને આજના વિષયની.
1: ભાવના, તમને એક પ્રશ્ન પૂછું. આપણને સામાન્યતઃ ભય કઈ વસ્તુથી લાગતો હોય?
0: હા અટલબેન, ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જેનાથી વ્યક્તિને ડર લાગતો હોય, અને મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે જેની આપણને માહિતી ન હોય, જેના વિશે આપણને સમજ ન હોય, અથવા તો કંઈક ગેરમાન્યતા હોય, તો એને લઈને આપણા મનમાં એક ભય હોય. અને ઘણીવાર તો છે ને અટલબેન, આ ભય કાલ્પનિક પણ હોય છે.

0: વધારે પડતું એમ જ હોય છે, કારણ કે જે વસ્તુ ને આપણે ઓળખી નથી, આપણે એની વિશે પૂરી જાણકારી નથી ને એનાથી આપણે વધારે ભયભીત થતા હોઈએ છીએ.
1: અને આવા ભય છે ને એ અમુક પ્રાણીઓ માટે હોય, કોઈ વ્યક્તિ માટે હોય,
0: અથવા
1: કોઈ જગ્યા માટે હોય, વાતાવરણ માટે હોય, તો આવા જુદા જુદા પ્રકારના ભય હોય છે. પરંતુ અટલબેન, ઘણી વખત આપણા આ ભયના કારણે છે ને આપણે અમુક વખતે અન્યને અથવા તો આપણી પ્રકૃતિને નુકસાન પણ કરી બેસતા હોય છે.
0: બિલકુલ. અને બહેનો અને મિત્રો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે કરવાના છીએ કે કેવી રીતે આપણે એ પ્રાણી કે વ્યક્તિ છે કે વસ્તુ છે એના ભયને જ્યારે દૂર કરીએ છીએ ત્યારે જીવનમાં શું પરિવર્તન આવે છે, આપણા જીવનમાં પણ અને આખા પ્રકૃતિમાં.
1: અને એક જે ભય છે ને એ આપણને બધાને લાગે છે એ ભય સાપનો છે.
0: હા.
1: અને આજે વિશેષ દિવસ એ છે, 16 જુલાઈ એટલે વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમીબેન શ્રીમાળી, જેઓ ખાસ સાપને લઈને કામગીરી કરે છે, તેમના બચાવ માટે કામગીરી કરે છે અને તેને લઈને લોકોમાં કઈ રીતે જાગૃતિ આવે એ બાબતની કામગીરી કરે છે.
0: એટલે અંગ્રેજીમાં કહેવાય સ્નેક કેચર.
1: હા.
0: આપણે એને બહુ સરસ ગુજરાતીમાં કહીએ છીએ સર્પ મિત્ર. એટલે એ પોતે સર્પ મિત્ર છે જ, અને સાથે પ્રયાસ પણ એવા કરે છે કે લોકોને પણ સર્પો સાથે મિત્રતા થાય, એના મહત્વને આપણે જાણીએ, એની વિશે જે ગેરમાન્યતાઓ છે એ દૂર થાય.
1: અને અટલબેન, કદાચ કાર્યક્રમ પૂરો થશે ને ત્યારે તમે જેમ વાત કરીને એમ આપણા શ્રોતાઓને પણ સર્પ સાથે દોસ્તી થઈ જશે. તો અમીબેન, આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: તો અમીબેન, થોડુંક તમારો પરિચય આપો, આપનું એજ્યુકેશન ક્યાં સુધી થયું અને પછી આપ આ પ્રકૃતિ સાથે અને ખાસ કરીને સર્પો સાથે કેવી રીતે જોડાણા.
2: હું અમદાવાદ જિલ્લાના નાના એવા ગામ વિરમગામથી બિલોંગ કરું છું. મારું જે ઘર છે વિરમગામનું, એની આસપાસ બહુ બધી પ્રકૃતિ છે. મતલબ કે હું ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરું છું, તો મેં દરેકે દરેક જાનવરોને એકદમ નજીકથી જોયા છે. તો એવા સમયમાં, ચોમાસામાં અને સ્પેશિયલી ઉનાળાના ટાઈમમાં, મારા ઘરની આસપાસ બહુ બધા સાપ નીકળતા. એ સમયમાં મારી ઉંમર ઘણી નાની હતી, તો હું જોતી કે લોકો એને મારે છે.
1: ઓહો.
2: તો એના ઉપરથી મને એવું લાગ્યું કે આ નિર્દોષ છે અને મારે છે કેમ, તો મેં એની વિશે જાણવાની વધારે પ્રયત્ન કર્યો. મારામાં જિજ્ઞાસા વધારે આવી કે આ શું છે, સાપ કેટલા પ્રકારના હોય છે. તો મેં એ જિજ્ઞાસાને આધારે સાપની અંદર મારો ઇન્ટરેસ્ટ વધારે બતાવ્યો.
1: અમીબેન, જ્યારે સાપની વાત આવે ને તો ભલભલાને ડર લાગી જાય, તો તમે જ્યારે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ઘરના લોકોનો શું પ્રતિભાવ હતો?
2: પ્રતિભાવમાં તો એવું છે કે મારા ફાધર, એ પણ પ્રકૃતિ પ્રેમી, મારા મધર છે, ઇવન મારું આખું ફેમિલી છે કે અમે ગ્રામ્ય વિસ્તારથી બિલોંગ કરીએ, એટલા માટે કોઈને પણ એવું ડર જેવું નહોતું. હા, એમને મને લઈને એક પ્રોટેક્શન ફીલ થતું, પણ જેમ જેમ મેં મારો પ્રયાસ શરૂ કર્યો, મેં જ્યારથી પણ સાપનો બચાવ એટલે કે સ્નેક રેસ્ક્યુ શરૂ કર્યું, તો હું મારા પ્રિકોશન્સ રાખતી જ હતી કે સાપને કઈ રીતે પકડવો છે, એને પૂંછડીથી કેચ કરવો છે કે હેડથી કરવો છે, એ મારા પોતાના ઉપર છે. એટલે મેં હંમેશા મારા પ્રોટેક્શનને લઈને જ મેં સાપને રેસ્ક્યુ કરેલા છે, તો એમને એવો કોઈ વાંધો આવ્યો નથી અત્યાર સુધી.
1: બરાબર.
0: તમે આજે સાપો વિશે જાણકારી મેળવવી, તો એ કેવી રીતે, કંઈક તાલીમ લીધી કે પોતાની રીતે જ તમે શીખ્યા?
2: જ્યારે નાનપણથી તો એવું થયું કે મારા ભાઈ હતા, એ બહુ સારા એવા સ્નેક રેસ્ક્યુ અને રિસર્ચર હતા, તો જ્યારે હું એમના ઘરે જતી તો મને અલગ અલગ પ્રકારના જાર્સમાં સાપ જોવા મળતા.
0: અચ્છા.
2: હા. તો એનું એક કારણ એ હતું કે બપોરના સમયમાં સપોઝ તમે સાપને પકડો છો, તો તમે એને બપોરે ન છોડી શકો, કારણ કે જેમ ધામણ છે એવા ઘણા બધા સાપ છે કે જે એકદમથી સનલાઇટમાં આવે તો એ લોકોને, કારણ કે એ પેટથી ઘસડાઈને ચાલતા હોય છે, તો એને સાંજે છોડવાના હોય. તો હું નાનપણમાં મારા ફઈના ઘરે જતી, તો એમની સાથે હું જતી, તો એ સમયથી એમને મને ધીરે ધીરે સાપની ઓળખ પણ આપી. પછી મેં વાંચન શરૂ કર્યું એના વિશે, અને ધીરે ધીરે મારી જર્ની સ્ટાર્ટ કરી મેં.
1: તો કેવા કેવા કિસ્સાઓ તમને જોવા મળ્યા કે જ્યારે લોકો સાપને લઈને ડરના કારણે ઘણી વખત એને મારી નાખતા હોય?
2: બહુ બધા કિસ્સા છે કે સૌથી પહેલા તો એ કે જ્યારે તમારી પાસે પૂરતું જ્ઞાન નથી, કેમ આપણે ગાય ભેંસ કે વાંદરાથી નથી ડરતા, એનું કારણ છે કે આપણે હ્યુમન્સ એકદમથી અટેચ છે એની સાથે, એની વિશે જાણકારી છે. ઘેટા બકરા પણ આપણી આસપાસ હોય તો આપણી પાસે એની જાણકારી છે, પણ સાપ એકમાત્ર એવું જીવ છે કે ભલભલ

0: એનાથી ડરે છે. એનું કારણ કે પહેલેથી આ ડર છે ને એક પ્રતિબિંબ છે કે કોક ડર્યું તો આપણે ડરવું જ જોઈએ. આપણા ઘરમાં આપણી મમ્મી ગરોળી જોઈને ડરતી હોય તો એના બધા જ બાળકો ગરોળી જોઈને ડરવાના જ છે.
1: સાચી વાત છે.
0: એટલે ડરના કારણે લોકો મારી નાખે છે. આજનો દિવસ 16 જુલાઈ એટલે મનાવવામાં આવે છે કે ચોમાસાની શરૂઆત થાય છે. સાપ છે એ હવે ધીરે ધીરે એમના દરમાંથી બહાર નીકળવાનું શરૂ થાય છે, ખોરાક માટે નીકળતા હોય છે, તો એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે. હવે જ્યારે અચાનકથી જેમ વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, સાપને જમીનની અંદર રહેવાનું વધારે પસંદ છે, તો એવા સમયમાં પાણીથી એ બહાર આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં કે લોકોના ઘરમાં કે જેવી જગ્યાઓ જેમ કે ટાયરો છે કે ઘણી જગ્યાએ ભંગાર પડી રહ્યું હોય તો ત્યાં એ લોકોને વામ ફીલ થાય. સાપ છે એ ઠંડા લોહીનું જીવ છે, તો ત્યારે કોઈની નજર પડે તો એને કંઈ પણ જજ કર્યા વગર સીધા મારી જ નાખે છે. એની માટે એની જગ્યા શોધવા આવ્યું છે કે આપણને હામ પહોંચાડવા નથી આવી, આપણે એને જોયા અને જાણ્યા વગર સીધા મારી જ નાખીએ છીએ. કયો સાપ છે, ઝેરી છે, બિનઝેરી છે, પણ એક ડરના કારણે આપણે સાપને મારી નાખીએ છીએ.
1: તો અમી બેન, તમે જાગૃતિના કાર્યક્રમો પણ કરો છો બાળકો સાથે પણ અને અન્ય સાથે, તો એ યાત્રા કેવી રીતે શરૂ થઈ?
0: એ યાત્રા પણ આવી જ રીતે કે ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. મારો નિયમ છે કે હું જ્યારે પણ સ્નેક રેસ્ક્યુ કરવા જઉં ત્યારે રેસ્ક્યુ થઈ ગયા પછી ત્યાં જેટલા પણ એકત્રિત લોકો હોય એમને હું એની આઈડી કહું છું કે આ સાપ ક્યાંથી આવે છે, કઈ પ્રજાતિ છે, ઝેરી છે, બિનઝેરી છે. તો એક અમુક માણસો સુધીનું જ સીમિત મારું અવેરનેસ હોય છે. પછી ધીરે ધીરે મેં અવેરનેસ સ્કૂલ કોલેજમાં સ્ટાર્ટ કરી છે, હોસ્પિટલોમાં છે, ગવર્મેન્ટ બોડીઝમાં છે, મેં બધી જગ્યાએ મારી અવેરનેસની કાર્યક્રમ સ્ટાર્ટ કર્યા. તો અવેરનેસના મેં પાર્ટસ પાડ્યા. સપોઝ હું ગ્રામ્ય વિસ્તારમાં જઉં છું તો બાળકોની અવેરનેસ, પછી એક સાથે 5 કે 6 ગામના સરપંચો છે તો એમની અવેરનેસ, પછી ધીરે ધીરે સૌથી વધારે સાપનો ડર છે સ્ત્રીઓમાં જ હોય છે, તો મેં સ્ત્રીઓની અવેરનેસ અલગથી શરૂ કરી. કારણ કે સ્ત્રીઓ સૌથી વધારે ખેતરોમાં કામ કરતા હોય છે, તો એવા સમયમાં એમને સાપ કડી જાય. મારી પાસે ઘણા એવા બધા અનુભવ પણ છે કે સાપ કડી જાય છે તો ઘણા ડરમાં ડરમાં મરી જતા હોય છે. એટલે મેં અવેરનેસના પાર્ટસ પાડી અને શરૂ કર્યું હતું મારી આ જર્ની.
2: બરાબર. અને અટલબેન, આમ જોઈએ ને તો પ્રકૃતિ માટે એકેય વસ્તુ છે ને એ નકામી નથી હોતી. તો જ્યારે સાપ છે એ પણ પ્રકૃતિ માટે કંઈક ને કંઈક ઉપયોગી તો છે જ, તો અમીબેન એ જણાવો કે પ્રકૃતિ માટે સાપ છે એ કઈ રીતે ઉપયોગી છે?
0: સૌથી પ્રથમ તો સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. સાપનું પ્રકૃતિમાં સૌથી મોટું કામ છે ઇકોસિસ્ટમને જાળવી રાખવી. ઉંદર છે, દેડકા છે અને બીજા નાના જીવજંતુઓ છે, તો એને એ અંકુશમાં રાખે છે. જ્યારે પણ

0: ભૂતનો મિત્ર કહેવામાં આવે છે. સાપનું પ્રકૃતિમાં સૌથી મોટું કામ છે ઇકોસિસ્ટમને જાળવી રાખવી. ઉંદર છે, દેડકા છે અને બીજા નાના જીવજંતુઓ છે, તો એને એ અંકુશમાં રાખે છે. જ્યારે પણ ખેતરમાં પાક આવે ત્યારે ઉંદરનો ત્રાસ વધી જતો હોય છે. તમારી આસપાસ સાપ હોય તો એ ઇકોસિસ્ટમને જાળવી રાખે, દેડકા છે તો એને પણ એ એના ખોરાક તરીકે લેતા હોય છે. એટલે સાપનું સૌથી મોટું મહત્વ છે ઇકોસિસ્ટમમાં. અને 16 જુલાઇ સ્નેક ડે મારા મતે ખાલી મનાવવા પૂરતો જ છે. જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ પણ જીવ બચી જ ના શકતો હોય તો આ દિવસને મનાવવાનો કોઈ મતલબ નથી. આ દિવસ અમારી માટે બહુ જ મહત્વનો છે, એક પ્રકૃતિ પ્રેમીઓ કે સ્નેક રેસ્ક્યુઅર્સ માટે મહત્વનો છે. પણ જો હું મારી નજરે જોવા જઉં તો ભયના કારણે લોકો સાપને પતાવી જ નાખે છે કે કોઈ પણ જાતની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેતું. અત્યારે એન્ટી સ્નેક વેનમ નામની દવા કે સાપના જ ઝેરમાંથી બનતી એન્ટી સ્નેક વેનમ છે, એના જ ઝેરથી તમે બચી પણ શકો છો. પણ અમુક ગેરમાન્યતાઓના કારણે ઘણા બધા સાપને મારી નાખવામાં આવે છે. તમે જ્યાં સુધી જીવની સાયકોલોજી નહીં સમજી શકો, કોઈ પણ જીવની સાયકોલોજી હોય એ એના ડિફેન્સમાં કંઈ પણ કરે, પણ આપણી હાઇટ બોડી અને એનું શરીર એનાની વચ્ચે બહુ મોટો અંતર છે, એટલે એના ડિફેન્સમાં એ કરશે જ. તો એની સાયકોલોજી સમજી અને એને એના રસ્તે જવા દઈએ, ના કે એને મારી નાખીએ કે એને હેરાન કરીએ.
1: બરાબર છે.
2: તો અમીબેન, શું શું સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં જે કામ કરતા હોય છે અથવા વાડીઓમાં રહેતા હોય છે લોકો? હવે તો શહેરમાં પણ ઘણી વાર જોવા મળે છે, તો આપણે કેવી રીતે એક સહ અસ્તિત્વ એમની સાથે મેળવી શકીએ?
0: ગ્રામીણ વિસ્તારનું તો વાંધો નથી આવતો વધારે, પણ હવે તમે કીધું કે શહેરમાં, તો આપણે સાપના ઘરમાં રહીએ છીએ, સાપ આપણા ઘરમાં નથી રહી રહ્યો. આપણે બધાએ સાપના ઘર છીનવી લીધા છે. તો મારી એક જ અપીલ છે કે મારા જેવા ઘણા બધા રેસ્ક્યુઅર્સ છે, ઘણા બધા પ્રકૃતિ પ્રેમી છે કે જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બહુ જ સારું કામ કરે છે, તો અમારા બધાના નંબર બધી જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપેલા જ હોય છે. તો ક્યાંય પણ સાપ દેખાય તો એને હાનિ પહોંચાડ્યા વગર તમે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને રેસ્ક્યુઅરને બોલાવીને સાપને સેફલી રેસ્ક્યુ કરી અને એના રસ્તે મૂકી દેવો જોઈએ.
2: બરાબર. આ ઉપરાંત સાપ છે, નાગ છે, અલગ અલગ શબ્દો ઇસ્તેમાલ થતા હોય છે, તો એમાં શું ફેર છે, કેટલી પ્રકારના હોય છે?
0: આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 64 પ્રકારની સાપની પ્રજાતિ છે. એની અંદર માત્ર 4 જ પ્રજાતિ છે જે ઝેરી જોવા મળે છે આપણને. એક પ્રજાતિ વધારે છે, 5મી, જે ખાલી ને ખાલી ડાંગના વિસ્તારમાં જોવા મળે છે. બાકી જેટલા પણ વિસ્તાર છે ત્યાં 4 જ સાપ હોય છે, કોબરા, ક્રેટ, રસલ સ્વાઈપર, સુસ્કેલ વાઈપર. હવે એક કહેવત છે ને કે 12 ગવે બોલી બદલાય, તો દરેકે દરેક વિસ્તારમાં સાપને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. તમે સપોઝ કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ધામણને કોઈ અલગ નામથી બોલાવતા, હુલામણા નામથી બોલાવતા હોય છે. તો 4 સિવાયના બધા જ બિનઝેરી હોય છે.
2: અમીબેન, ખાસ કરીને તમે બાળકો સાથે જ્યારે આ કામ કરતા હોય છે, જાગૃતિનું કામ કરતા હોવ છો, ત્યારે બાળકોનો કેવો રિસ્પોન્સ હોય છે?
0: બાળકો બહુ જ સારી રીતે સમજે છે. બહુ એટલે અતિશય ક્વેશ્ચનો આવતા હોય છે બાળકોના, કેમ કે એ લોકો એમના ઘરમાંથી સાંભળીને આયા હોય છે કે સાપ એટલે તમને મારી જ નાખશે. ઘણા એવું કહે છે કે સાપના ડંખથી અથવા ફૂફાડાથી તમારા બોડીમાં સડો થઈ જાય છે. તો એવા ઘણા બધા ક્વેશ્ચન છે કે બાળકો મને પૂછતા જ હોય છે અને એમને સેટિસ્ફાય આન્સર પણ મળે છે. અને જ્યારે મારું આખું સેશન પતે, અમે આખું PDF થી લઈ એમને ફોટોગ્રાફ્સ છે, વિડીયોગ્રાફ્સ થ્રુ એમને સમજાવીએ છીએ, તો એમને સારી રીતે સમજી શકે. એ જોયા પછી બાળકો ક્વેશ્ચન સારા કરે અને પછી સમજે બી છે. જ્યારે હું નેક્સ્ટ યર ફરી પાછું એમની સ્કૂલમાં જઈને સેશન લઉં, તો એમાંથી 50% વિદ્યાર્થી હોય કે જે બચાવવાના કાર્ય માટે તત્પર હોય છે.
1: અને મને લાગે છે કે કદાચ સાપનું રક્ષણ કરવા માટે જ કદાચ આપણા ધર્મમાં એની પૂજા કરવાનું નક્કી કર્યું હશે, કે જેથી કરીને તેની રક્ષા થાય. અને અમીબેન, તમે છેલ્લા 12 વર્ષથી આ કામગીરી કરો છો, તો કોઈ એવો બનાવ હોય કે તમે સાપ પકડવા ગયા હોય અને કોઈ અનુભવ થયો હોય, તો એના વિશે થોડું જણાવો.
0: ભાવનાબેન, એવા તો બહુ બધા અનુભવ છે, પણ જણાવવા જઈશ તો ઘણો સમય લઈશ. પણ એક મારો એવો અનુભવ હતો કે હું એક જગ્યાએ સાપ પકડવા ગઈ, ઘરની અંદર જ સાપ હતો. અને લકીલી એવું થયું કે એ ઘરની અંદર બહુ બધા નારિયેળ હતા એમના મંદિરની અંદર, તો સાપ છે ને એના ગરમાવા માટે

0: એની બોડી ગરમ રહે માટે નારિયેળની પાછળ જઈને છુપાઈ ગયો હતો. એક્ઝેક્ટ એ જ જગ્યાએ મંદિર હતું, તો હું ત્યાં રેસ્ક્યુ કરવા ગઈ તો મને સાપ પકડવા જ ન દીધો કે આ તો અમારા પૂર્વજ છે, તમે ન લઈ જશો એમ. એક વસ્તુ વધારે મેં અત્યાર સુધી નોટિસ કરી છે કે બધા જ સાપ કરતા ખાલી નાગ એટલે કે કોબરા સાપ એવો છે કે જેને લોકો હજુ સુધી એટલી બધી હાનિ નથી પહોંચાડતા, કારણ કે એ આપણા હિન્દુ ધર્મમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ થયેલો છે. એક ભગવાન તરીકે આપણે એને પૂજીએ છીએ, તો કોબરાને જનરલી બહુ કોઈ હાનિ પહોંચાડતું નથી. અને મેં એવું પણ જોયું છે કે લોકો એને દૂધ પણ પીવડાવતા હોય છે, એની સામે મીઠાઈ મૂકતા હોય છે, કંકુ છાંટતા હોય છે, હળદર છાંટતા હોય છે, તો આ બધી જ એક ગેરમાન્યતાઓમાં જ આવે છે. એટલે સાપ ક્યારે પણ દૂધ નથી પીતો. પણ ઘણા બધા મદારીઓ છે એ શું કરે છે કે 3-4 મહિના સાપને ભૂખ્યો રાખે, પાણી કે કશું આપે નહીં.
1: અચ્છા.
0: હા, અને સાપની અંદર બહુ સારી કેપેસિટી હોય છે કે ઘણા સમય સુધી ભૂખ્યો રહી શકે છે, પણ ઉનાળાના સમયમાં કે એવા સમયમાં એને એક જગ્યામાં બાંધી રાખે છે. જયારે નાગ પાંચમ આવે છે ત્યારે અચાનક જ મંદિરની બહાર ઉભા રહી અને એની સામે દૂધ ધરે. હવે આપણે પોતે ઘણા સમયથી તરસ્યા હોઈએ અને કઈ પણ આપણી સામે મૂકે તો આપણે ગ્રહણ કરવાના છીએ, તો સાપ પણ એવી જ રીતે એના ડાયજેશન સિસ્ટમમાં સેટ જ નથી થતું દૂધ, એટલે થોડા ટાઈમમાં સાપ મરી જાય છે. એટલે એ પણ માન્યતા છે એક.
2: બરાબર. અને અમીબેન, જયારે શહેર કે ગામડું કોઈ પણ જગ્યાએ સાપ નીકળે તો સામાન્ય વ્યક્તિને તો ખબર નથી કે આ ઝેરી છે કે બિનઝેરી છે, તો એ લોકો ત્યારે સૌ પ્રથમ શું કરે?
0: સૌ પ્રથમ એમના રિએક્શન અઘરા હોય. મેં કહ્યું પહેલા એમ જ કે તમને ખબર જ નથી કે આ શું છે, કેટલી ખબર છે કે આ સાપ છે, તો એ એમના બચાવ માટે કાં તો લાકડીઓ અથવા પથ્થર મારી અને મારી નાખશે. અને અમુક સમજદાર વ્યક્તિ હોય તો એ નજીકના વન્ય જીવના કોઈ પ્રેમી હોય છે, એમને કોન્ટેક્ટ કરે છે.
2: એટલે ટૂંકમાં જે વન વિભાગનો સંપર્ક કરવો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
1: પણ એક વસ્તુ એ પણ છે અમીબેન કે મહિલા આ ક્ષેત્રમાં બહુ ઓછી છે, તો મારા ખ્યાલથી ગુજરાતમાં પણ હજી બહુ ઓછી જ હશે. તો એક મહિલા તરીકે તમારો અનુભવ કેવો રહે છે જયારે લોકો તમને જુએ છે કે ભાઈ આ તો એક મહિલા આવી ગયા છે સાપ પકડવા?
0: ગ્રામ્ય વિસ્તારમાં વધારે એવું થતું હોય છે કે હું જતી હોઉં છું તો એ લોકોને એવું જ લાગે કે આ નહીં જ પકડાય એમ, બાઈ માણસથી તો શું પકડાશે એમ. ઘણા લોકો એવું કહે છે કે કદાચ કોબરા હોય છે, ફેણ માંડી બેઠો હોય તો એમ કે ઈ બાયુના સામે ન જોવે એમ, બાયુને ન પકડી શકો, એ પ્રમાણે જ એમના રિએક્શન્સ હોય છે. પકડવા કે કોઈને બચાવ કોઈને નથી કરવો, પણ જયારે હું એક ચેલેન્જ લઈને જઉં છું ને ત્યારે મને એ ફીલ થાય છે કે ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન દેશ તો છે આપણો.
2: બરાબર.
1: અમીબેન, આપની વાત સાંભળીને કદાચ કોઈને એમ થતું હોય કે મારે પણ સ્નેકને રેસ્ક્યુ કરવું છે, ખાસ કરીને બહેનોને એવી ઈચ્છા થાય, એના માટે કોઈ તાલીમ કે એવું હોય છે કે પછી કોઈ એવું કરતું હોય એની સાથે જોડાઈને શીખવાનું હોય છે?
0: જનરલી એવું છે કે આ કામ છે ને એ થોડુંક રિસ્કી છે, જ્યાં સુધી તમારી પાસે પૂરતું નોલેજ અને અનુભવ. સાપ પકડવામાં તો એવું છે કે અનુભવ કોઈનો પણ ઝીરો થઈ જાય છે. જ્યારે તમે ફ્લોર ઉપર આવો, કોઈ રેસ્ક્યુ પ્લેસ પર જાઓ, ત્યાં સુધી સાપને કેટલો રંજાડ્યો હોય, કેટલો હેરાન કર્યો હોય, એ કેટલા ગુસ્સામાં છે, તમે એને કઈ ટેકનિકથી પકડો છો એની ઉપર છે. અને સાપની ટ્રેનિંગ છે એ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ જ થાય છે, એ કોઈ લોકલ એનજીઓ કે કોઈ પર્સનલી નથી થતી. તો કદાચ કોઈને એવું કામ કરવું હોય તો એનજીઓ સાથે જોડાઈ અને વન વિભાગનો સંપર્ક કરી શકે છે.
1: અને સ્નેક રેસ્ક્યુઅર બનવા માટે આપણામાં શું એવા ગુણ હોવા જોઈએ?
0: સૌ પ્રથમ તો નોલેજ જ. નોલેજ તમારી અંદર હોય. આમાં કેવું થાય છે, ઘણી વાર બધા સાપના કલર્સ બધાને એક જેવા એવા ઘણા બધા સાપ છે કે જે દેખાવમાં એક જેવા હોય છે, પણ એની અંદર એકદમ નાનકડી લાક્ષણિકતા હોય છે કે જે એને અલગ બનાવતું હોય છે. તો સૌથી પ્રથમ તો આપણે એ જાણવું પડે કે કયો સાપ છે, કઈ પ્રજાતિનો છે, અને એની ઉપર સ્ટડી કરતા કરતા અમારી પાસે એવા પણ લોકો છે કે જેના 30-30 વર્ષના અનુભવ પછી પણ એમને સ્નેક બાઇટ થતી હોય છે. એ એમની ભૂલના કારણે નહીં, પણ સાપના બિહેવિયરના કારણે. એટલે દરેક અલગ અલગ પ્રકાર,
1: દરેક કેસ અલગ હોય છે. પણ એક બેઝિક છે કે તમારામાં હિંમત હોવો જોઈએ, ધીરજ પણ હોવી જોઈએ.
0: હિંમત, ધીરજ અને કામનેસ, તમારું ફોકસ બહુ જોઈએ. એક 1/2 સેકન્ડ આમથી આમ થયું તો બનાવ બની શકે છે.
2: અને

0: અટલ બેન, સ્થળ, સમય અને લોકો કેવા છે એના ઉપર પણ આધાર છે. કારણ કે જો લોકો સહકાર ન આપે તો સ્નેક કેચર છે એનું કામ મુશ્કેલ બની જાય.
1: અને મને એમ થાય છે કે સાપ છે એ કઈ પ્લાન કરીને તમારી પાસે તમને કરડવા નથી. તમે થોડીક સાવચેતી રાખો કે ભાઈ ઘરની આસપાસ છે કે તમે ટાયર્સ કે એવું ન રાખો કે જ્યાં એ જગ્યા થઈ શકે, ભંગારનો સામાન ભેગો ન કરો, તો એવી જગ્યાએ સાપ આવશે જ નહીં.
2: ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં આ જ તકલીફ થાય છે કે પાછળના કે આગળના ભાગમાં ઘરની આસપાસ લોકો ભંગાર રાખે છે, જૂની સાયકલો તૂટેલી હોય છે, તો એવી જગ્યાએ સાપને છુપાવવું વધારે ગમે છે. તમે એક પોઈન્ટ મને કહ્યો હતો કે સાપ બદલો લેવા આવે, તો એનું એક કારણ છે કે કોઈ પણ સાપ હોય એ એનું ફેરામોન એટલે કે એની સુગંધ છે એ એક જગ્યાએ છોડે. સપોઝ તમે એક જગ્યાએ સાપ મરી ગયો અથવા તો ત્યાંથી સાપ પસાર થયો કે કઈ પણ થયું, તો ત્યાં એની ફેરામોન હોય તો એને સ્મેલ કરતા કરતા સાપ ત્યાં પહોંચે. જેમ આપણે ફોનથી લોકેશન મોકલીને એકબીજાને અટેચ થઈએ છીએ, તો સાપ છે એની ફેરામોન છોડતું હોય છે અને એનાથી બીજા સાપ પણ ત્યાં આવી જતા હોય છે. એટલે બદલા જેવું કઈ હોતું નથી.
1: અને આપણે જે એક ભયનું વાતાવરણ છે એ ઘણું ખરું છે ને ગેરમાન્યતાઓના કારણે છે. વાર્તાઓમાં નાગ બદલો લે છે, ફિલ્મો બની, સિરિયલ બની છે.
0: અને અટલબેન, આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે સાપની સામે બીન વગાડવામાં આવે છે, તો આજે એ પણ વાત તમે કરો કે એ શું છે, ગેરમાન્યતા છે કે શું?
2: ટોટલી ગેરમાન્યતા. સૌ પ્રથમ તો સાપને કાન હોતા જ નથી. બીન એટલે કે એક વાજિંત્ર છે. તમે સાપની સામે એટલે એ છે ને આપણી મુવમેન્ટ ઉપર જ એક્શન લેતું હોય છે, એટલે બીન એની સામે હોય એટલે બીન જેમ ગોળફર. તમે ક્યારે પણ એવું જોયું કે બીન સીધું રહીને જ કોઈ વગાડતું હોય, એને રોટેટ કરતા જ હોય છે, તો એ રોટેશન થતું હોય છે. સાપ છે ને એને ફોલો કરતું હોય છે.
0: ઓકે,
2: એને કાન હોતા નથી, એ સાંભળી શકતું નથી. એ કંપન છે, ધ્રુજારી છે એ, અને જોઈ શકે છે, બાકી એને કાન નથી હોતા.
0: જતા જતા પર્યાવરણને લઈને, સાપને લઈને એક શ્રોતાઓને સંદેશ આપો.
2: મારો એક કોમન જ સંદેશ છે કે દરેકે દરેક જીવને જીવવાનો અધિકાર છે. એ અહીંયા એક્ઝિસ્ટ કરવા માંગે છે એને કરવા દો. સ્પેશિયલી સાપને લઈને કહું તો સાપ સપોઝ કરડી પણ જાય છે તો દરેક સાપના ઝેરને તમારી બોડીની અંદર એક્શન લેતા કે એનું રિએક્શન આવતા થોડો સમય તો મળે છે. એવું નથી કે સાપ કડ્યો ને તરત જ તમને કંઈ થઈ જશે, પણ એની એન્ટી સ્નેક વેનમ બનેલી છે, તો એ આપણા નજીકના દરેકે દરેક પ્રાથમિક બૂથ ઉપર અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં અવેલેબલ હોય છે, તો તાત્કાલિક તમે સારવાર કરો. બાકી બહુ બધા પક્ષી, પ્રાણીઓ, જીવો છે જે આપણી ધરતીમાં છે, એટલા માટે જ આપણે અહીંયા છીએ. નહીં હોય તો આપણું પણ અસ્તિત્વ ક્યાંય નથી. એટલે એને બચાવો અને એની અવેરનેસ થાય છે તો એનો કોઈ પ્રોગ્રામ સાંભળો અથવા તો તમે ગૂગલ ઉપર પણ જોઈ શકો છો, તમને માહિતી મળી જશે. પણ કૃપયા એને મારશો નહીં, મારો એક જ સંદેશ છે.
1: તો મને લાગે છે કે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અમીબેને શેર કરી, મને લાગે છે ઘણા મિત્રોને ઈચ્છા છે કે એમની સાથે વાત કરે.
0: હા,
1: તો એમનો જે નંબર છે એ આપણે મિત્રોને લખાવી દઈએ.
0: અમીબેન શ્રીમાળીના મોબાઈલ નંબર છે 84018
1: 24230
0: 84018 24230.
1: તો અમીબેન આપ સમય કાઢીને અહીંયા આવ્યા અને સરસ મજાની વાતો સાપો વિશે અને સાપો સાથે મિત્રતા કેમ કરી શકાય એ વિશે અમારી સાથે વાત કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
2: થેન્ક યુ
0: અટલબેન, આટલી સરસ માહિતી આપણને મળી અને આ માહિતી પરથી આપણા મનમાં જે ગેરમાન્યતા હતી તે તો દૂર થઈ જ છે, પરંતુ ઘણી નવી માહિતી પણ આપણને જાણવા મળી છે અને શ્રોતાઓને પણ આ કાર્યક્રમમાંથી ઘણી નવી વાત જાણવા મળી હશે. અને આપણે આશા રાખીએ કે આજની માહિતી તેઓ જીવનમાં ઉપયોગી બનાવે અને જ્યારે પણ સાપને જુએ, સાપ નીકળે, તો અમીબેને આપેલ માહિતી યાદ કરી અને સૌથી પહેલા વન વિભાગનો સંપર્ક કરે, નહીં કે સાપને કોઈ નુકસાન પહોંચાડે.
1: અને હવે સરસ મજાની વાતો થઈ છે, એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
0: ચોક્કસ, આજે અષાઢી બીજ છે તો તેને અનુરૂપ એક ગીત સાંભળી લઈએ.

0: અને હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો એ પહેલા આપણે શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઇમેઇલ દ્વારા જરૂરથી જણાવજો. આ સાથે સહ્યર કાર્યક્રમ પૂરો કરવાની ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સ્ટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાઘચૂકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં જગન્નાથની ભક્તોની ભારે ભીડ વચ્ચે રથયાત્રા. હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનની પકડ, નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન માળખાગત સુવિધા હંમેશા વિકસિત સભ્યતાની ઓળખ રહી છે. નવી દિલ્હીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને વ્યાખ્યાયિત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રોહતાંગમાં અટલ ટનલ, ઉર્મિલાંગમાં ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ અને લગભગ 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલા સેલા ટનલ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ બીઆરઓની ક્ષમતાના જીવંત પુરાવા છે. સિદ્ધિઓને એન્જિનિયરિંગ ચમત્કાર ગણાવતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે ટેકનોલોજીનો સતત ઉપયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સહિત આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની 5મી બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોના કારણે તમામ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશોએ સહયોગ, નિર્ણાયક પગલાં લેવાની અને ઉકેલો શોધવાની તાત્કાલિક જરૂર છે. ડોભાલે બિમ્સ્ટેકને લગભગ 5 ટ્રિલિયન યુએસ ડોલરના સંયુક્ત જીડીપી સાથે હિન્દ મહાસાગરના સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ પ્રદેશોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બેલ્જિયમના બ્રસેલ્સમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ અને અન્ય પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારતીય ઉદ્યોગ માટે વાસ્તવિક દરવાજા કેવી રીતે ખોલી શકે છે અને ભારતીય વ્યવસાયો, એમએસએમઈ અને લોકો માટે મૂર્ત પરિણામો કેવી રીતે આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થઈ રહ્યો છે. ભગવાનના રથમાં આરૂઢ થઈને ભક્તોને દર્શન આપશે. થોડી જ વારમાં પુરીના ગજપતિ મહારાજ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. અષાઢી બીજના પાવન પર્વ ઉપર ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાતના સૌથી વિશાળ ગણાતી એવી અમદાવાદની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને તેના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરી રહી છે. આજે મળસ્કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સલામતીની અભેદ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ સાથે આ રથયાત્રા સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે. શહેરના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે અને જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બપોર બાદ આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરીને રાત્રે પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને જગન્નાથજી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોનું પવિત્ર જોડાણ એક અપ્રિતમ અને ઊંડી ભાવનાત્મક ક્ષણ છે. રાષ્ટ્રપતિએ મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી દેશવાસીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી કામના કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સમાનતા અને સામૂહિક સમાધિતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે તમામ ભેદભાવોથી પર લોકોને એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને ભારતના કાલાતીત આધ્યાત્મિક અને આ સાંસ્કૃતિક વારસાની તેજસ્વી અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાઓ ભારત અને વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી છે અને નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને પાવર આપવા માટે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા

0: ફક્ત પાણીની વરાળને બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. દિલ્હી હાઈકોર્ટે આજે અધિકારીઓને ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જીવન કિંમતી છે. શ્રી વાંગચુક નવી દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી વાંગચુકની સ્થિતિની સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. કેન્દ્ર તેમજ દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે અને વાંગચુંગની નિયમિત તબીબી તપાસ કરવામાં કોઈ વાંધો નથી. પ્રવર્તન નિર્દેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ કેસ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સંગઠિત ગેંગે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદ કરી નકલી ભારતીય ઓળખકાર્ડ મેળવ્યા અને દેશના વિવિધ ભાગોમાં તેના પુનર્વસનને સરળ બનાવ્યું. તપાસમાં અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એક વિશાળ નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા પર આરોપ છે કે તેઓ એક મોટી રકમના વિદેશી દાન મેળવ્યા હતા અને તેમને બહુવિધ બેંક ખાતાઓ અને મધ્યસ્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાવ્યા હતા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના માર્ગને સુરક્ષિત રાખવા ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ગઈકાલે ઈરાન પર બીજો મોટો હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાનો અંત કરવાનો હતો. સાંભળીએ અમારા સંવાદદાતા મુકેશ કુમારનો અહેવાલ.
1: એક જોરદાર ધમાકે કે બાદ તેહરાન મેં વાયુ રક્ષા પ્રણાલીઓ કો પ્રભાવી કર દિયા ગયા હૈ. ઈરાન ને દાવા કિયા કે ઉસને બહરીન ઓર કુવૈત સમેત ઇસ ઇલાકે મેં અમરીકી સૈન્ય ઠેકાનો પર હમલે કિયે હૈ. અમરીકી સેના ને કહા કે ઉસને ઈરાન કે લિયે આર્થિક રૂપ સે બેહદ અહમ ખાર્ગ દ્વીપ કી ઓર જા રહે એક ખાલી ટેન્કર કો રોક દિયા હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ને કહા કે ઉનકી અમરીકા કે સાથ બાતચીત કી કોઈ યોજના નહીં હૈ.
0: સરકારે દ્વિ સાપ્તાહિક સમીક્ષા બાદ પેટ્રોલ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF નિકાસ પરની ખાસ વધારાની કસ્ટમ ડ્યુટીમાં સુધારો કર્યો છે. સુધારેલા દળો હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારીને 15.50 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ATF નિકાસ પરનો ટેક્સ વધારીને 14.50 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. બીજી તરફ પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી 2.50 પ્રતિ લીટર કરાયો છે. સુધારેલા દળો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે વપરાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની નિકાસની ડ્યુટી યથાવત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો વધારાના સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે બપોરના સત્રમાં સેન્સેક્સ 286 પોઈન્ટ જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને કારોબારી કરી રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેમિકલ્સ અને IT શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 200 વધુ અને નિફ્ટીમાં 50 અંકનો વધારો જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડી PV સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સિંધુએ વિશ્વની પાંચમી નામાંકિત ચીનની હાન યુનને સીધા સેટમાં માત્ર 35 મિનિટમાં 21-16 21-14 હરાવી શાનદાર વિજય મેળવ્યો. બીજી તરફ તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગની ચીની જોડીએ તનિષા અને ધ્રુવની જોડીને 22-20 21-17 હરાવી હતી. ભારતમાં ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રી કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રા અને ભારતીય ખેલાડી PV સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણી અમદાવાદ

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બરાબર 2:15 સાંભળીશું દોપહર સમાચાર, જે દિલ્હી કેન્દ્રથી રિલે થશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં વાજતે ગાજતે આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ રહી છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળી ભક્તોને

0: સામેથી દર્શન આપવા રથમાં સવાર થયા છે. આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીનો લાભ લીધો. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા. વિધિવત પૂજન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઈ કરી તેમજ રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિરોમાં પત્રકારોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ દરેક નાગરિકની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું. આ સાથે તેમણે અષાઢી બીજ નિમિત્તે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
1: આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જન માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવન પણ વધે, દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના નાદ સાથે અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ચાલી રહી છે. વહેલી સવારથી જગતના નાથની એક ઝલક જોવા માટે ભક્તોનું ઘોડાપુર શહેરમાં ઉમટ્યું છે. રથયાત્રાના અગ્રભાગે સુંદર રીતે શણગારાયેલા ગજરાજ રથયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. હાલ ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો પ્રસાદરૂપી ભોજનનો લ્હાવો લઈ રહ્યા છે. ત્યારબાદ થોડા વિશ્રામ પછી ભક્તો સાથે ત્રણેય રથ સરસપુરથી પ્રસ્થાન કરશે. અગાઉ ભગવાનના ત્રણેય રથ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચતા મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોએ રથનું ભવ્ય સ્વાગત કરી દર્શન કર્યા હતા. રથયાત્રામાં વિવિધ કલાકારો દ્વારા દર્શાવાતા કરતબ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનના સીએમ ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે રથના લોકેશન પોલીસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરાતી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની માહિતી મેળવી. સમગ્ર રાજ્ય માટે આસ્થાના પ્રતિક સમાન આજની રથયાત્રાના આપ અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને સંતો મહંતો તેમજ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા છે. અષાઢી બીજના કચ્છી નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. કચ્છી માંડુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમનું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે રથયાત્રા યોજાઈ રહી છે. કચ્છમાં માધાપર, ગાંધીધામ સહિતના સ્થળે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. આ ઉપરાંત ભુજના હમીરસર તળાવમાં આજે સાંજે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણામાં વડનગર, વિસનગર, કડી અને ગોજારીયા ખાતે બપોર બાદ પરંપરાગત રથયાત્રા યોજાશે. તેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં યોજાનારી રથયાત્રાને લઈ 500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. અષાઢી બીજના પાવન અવસરે આજે કેટલાક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. મોરબીમાં શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરિયો વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ થાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ અને માંગરોળ તાલુકામાં નોંધાયો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 25% જેટલો વરસાદ થયો છે. દરમિયાન માછીમારોને પણ આવતીકાલથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રાજ્યના બીજા પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેમણે ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કેન્દ્રનો હેતુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક ઉપકરણ સરળતાથી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. મહેસાણાના વિસનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 10 વર્ષનો બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. લાછડી ગામનો આ બાળક 10 દિવસ સુધી વડનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જામનગરમાં શહેરમાં ગંદકી ફેલાવતા વ્યાવસાયિક એકમ, હોટલ અને લારી ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા 800થી વધુ એકમને ન્યુસન્સ નોટિસ અપાઈ છે, તેમજ તમામ ધંધાર્થીઓને ફરજિયાત કચરા પેટી રાખવા અને કચરા લેવા આવતા વાહનને જ આપવા કડક તાકીદ કરવામાં આવી. નિયમોનું પાલન ન કરનારા એકમને બંધ કરાવવા

0: કે સીલ કરવા સુધીના આકરા પગલાં પણ મહાનગરપાલિકા દ્વારા લેવાશે તેવી ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા હવે રજૂ કરીએ છીએ પશ્ચિમ કચ્છનો સમાચારપત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓ આજે અષાઢી બીજના દિવસે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. અષાઢી બીજના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા માટે હમીરસર તળાવના કિનારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. તો માધાપર ગાંધીધામ સહિતના સ્થળે પારંપરિક રથયાત્રાનું આયોજન કરાયું હતું. કચ્છમાં અષાઢી બીજના દિવસે વરસાદ વરસે તેને સુકનરૂપ માનવામાં આવે છે, ત્યારે આ વર્ષે સારી મેઘમહેર ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાય તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે જો અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમામ પશુપાલકોને રાત દરે ઘાસ મળી રહે તેનું આયોજન જરૂરી છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ વચ્ચે કચ્છની ધરતીમાં ગુજરાતના વન્ય જીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા જમ્પસ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડનું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સ્થિતિ છે, તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ સંદર્ભે એક્સપર્ટ વિડીયો અને ફોટો સાથેની વિગતો શેર કરી આ ખુશીના સમાચાર આપ્યા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્રને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના આંતરિયાળ વિસ્તારોના 45 અખર કેન્દ્રોની 450 જેટલી દીકરીઓને અભ્યાસમાં પુનઃ જોડાવવાનો એક વિશેષ કાર્યક્રમ આજરોજ ભુજના માતૃશ્યા કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ આ શૈક્ષણિક કાર્ય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કચ્છ મહિલા વિકાસ સંગઠનને બિરદાવીને કહ્યું દીકરીઓને પૂર્ણ લગનથી અભ્યાસ ચાલુ રાખીને ઉચ્ચ ડિગ્રી મળવી જોઈએ. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ તથા તાત્કાલિક સારવાર અને રેફરલ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર અસર કરી શકે છે, તેથી માતા પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવી છતાં રેતી, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. હવે સાંભળીએ કેટલાક ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ અચલ મહેતાના સ્વરમાં આ ગીત.

0: આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટાકી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
0: .6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે. આજની પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભાના આરંભે બરાબર 5 વાગે આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. અત્યારે રજા આપશો. અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. નમસ્કાર, શુભ સંધ્યા. અત્યારે સાંજના 4:59 અને 30 સેકન્ડ્સ થઈ છે. અમારી બીજી સભામાં આપ સૌનું સ્વાગત છે. બરાબર 5 વાગ્યે હિન્દીમાં અને 5:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ

0: વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: एक बार फिर से स्वागत है. बीमार शब्दों से प्यार रोने लगता है, वहीं शब्द जब गहरे एहसास से आते हैं तो वही प्यार गाने लगता है, गुनगुनाने लगता है, नाचने लगता है और झूमने लगता है. शब्दों के इस खेल में कब शब्द बाण बन जाते हैं और कब शूल, क्या पता. लेकिन सच तो ये है कि प्रेम हमारे स्वभाव में होना चाहिए, शब्दों में नहीं. हाँ, प्रेम हमारे स्वभाव में होना चाहिए.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. સ્વરકાર પરેશ ભટ્ટ. પ્રથમ સાંભળીએ કવિ માધવ રામાનુજની રચના પરેશ ભટ્ટના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત, સ્વરકાર પરેશ ભટ્ટ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: થોડી જ વારમાં સાંભળશો આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
0: મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે અમે આપને જણાવી દઈએ આજે હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. છ ને 30 મિનિટે કાર્યક્રમ વ્યૂહવાણી અને 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 8 વાગ્યે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. 9:15 મિનિટે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે આવતીકાલના કાર્યક્રમોની માહિતી મેળવીએ. સવારે 6:10 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:35 મિનિટે. 6:45 મિનિટે કાર્યક્રમ ગાંધી વંદના. 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 મિનિટે કાર્યક્રમ હવેલી સંગીતમાં કલાકાર વ્રજરાજ કંસારા. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય સજીવ સૃષ્ટિમાં ચંદ્રવંશી. પ્રસ્તુતિ રચના આશરા. ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 મિનિટે. કલાકાર ભીખુદાસ ચમનદાસ રામાવત.

બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે કાર્યક્રમ લોકગીતો, કલાકાર નીતિન દેવકા, 6:30 કાર્યક્રમ યુવાણી, આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં શ્રેણી યુથ આઇકોનમાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની આધુનિકતા, આ વિશે મયુરભાઈ દવે સાથે વાર્તાલાપ, પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. સાત:22 કાર્યક્રમ ગામનો ચોરો, આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં સાંભળશો પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો વિશે જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. આઠ વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા, 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતી આવતીકાલે આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:20 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતા યુવાઓના મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. યુવા મિત્રો, એક સમય હતો કે જ્યારે લોકો આપણને પૂછતા હતા કે બેટા તને કેટલા ટકા આવ્યા, પણ આજકાલ દુનિયા એવું પૂછે છે કે બેટા તને શું આવડે છે. આ એક નાનો પ્રશ્ન આખી દુનિયાની દિશાને બદલી રહ્યો છે. જી હા, તને શું આવડે છે? આવડત, આવડત એટલે કૌશલ્ય, અને કૌશલ્ય એટલે સ્કિલ્સ. અને હું બિલકુલ જાણું છું શ્રોતા મિત્રો કે તમારી પાસે જે સ્કિલ છે ને એ બીજા કોઈ પાસે નથી. તમારી પાસે બહુ મોટી આવડત છે, અને એ આવડત છે સાંભળવાની. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં હું શુભમ ભટ્ટ તમારી સાથે વાત કરવાનો છું એક ખૂબ રસપ્રદ વિષય, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ જે ગઈકાલે આપણે મનાવ્યો. અને આજનો દિવસ એટલે મારા માટે, તમારા માટે, આપણા માટે, અમદાવાદ માટે એક દિવસ નથી, એક સંસ્કાર છે, એક ધરોહર છે, એક ઉત્સાહનો, આનંદનો, ઉમંગનો દિવસ છે. આ દિવસ એટલે સાક્ષાત ભગવાન જગન્નાથનો રથયાત્રાનો દિવસ. તો મિત્રો, ક્યાંય ન જતા હું થોડી જ વારમાં આ સુંદર મજાના ગીત પછી તમારી સાથે આવી રહ્યો છું, અને આપણે વાતો કરીશું આ બંને વિષયો ઉપર વિગતવાર.

0: યુવા મિત્રો, ફરી પાછું આપનું એકવાર સ્વાગત છે યુવાઓના મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં. હું શુભમ ભટ્ટ આપની સાથે. આપણે વાત કરતા હતા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉપર. આપણા ફોનની અંદર કેટલી બધી એપ્લિકેશન્સ હોય છે, નહીં? સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ, સેલ્ફ હેલ્પ એપ્લિકેશન્સ, વેલ્થ માટેની એપ્લિકેશન્સ, અને એ બધી એપ્લિકેશન્સમાં તમને ખબર જ છે કે સમયાંતરે અપડેટ્સ આવતા હોય છે. ભાઈ, હું તો મારા ફોનને વ્યવસ્થિત રીતે અપડેટ કરી લઉં છું, તમે પણ કરતા જ હશો. પણ એવી જ રીતે આપણે આપણી લાઈફની સ્કિલ્સને કેટલી અપડેટ કરીએ છીએ એના વિશે આપણે કોઈ દિવસ વિચાર્યું છે? તો આપણે આપણી આ લાઈફની સ્કિલ્સને કેવી રીતે અપડેટ કરવી જોઈએ એ વિશે વધુ અપડેટ આપવા માટે આપણી સાથે એક યુવા મિત્ર જોડાયા છે, જેનું નામ છે ધ્રુવી મહેતા. તો હું ધ્રુવીને વિનંતી કરું છું કે એ આગળનો કાર્યક્રમ જે છે આપને સંભળાવે અને સુંદર મજાના ટોપિક ઉપર આપની સાથે ચર્ચા કરે. ધ્રુવી, ઓવર ટુ યુ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી સાથે ધ્રુવી. તમને ખબર છે

ગઈકાલે જ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ગયો, તો આજનો આ વિશેષ પ્રોગ્રામ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ યુવાનીની શક્તિ, ગૌરવ અને કૌશલ્યના મહિમાને વંદન કરવાનો અવસર છે. કહેવાય છે ને, જ્ઞાન આપણને વિચારવાનું શીખવે છે અને આવડત એ વિચારોને સાકાર કરવાનું શીખવે છે. થોડો વિચાર કરીએ, સૂર્ય રોજ ઉગે છે, પરંતુ દરેક સવાર નવી હોય છે. એ જ રીતે દરેક યુવાનમાં પ્રતિભા તો હોય જ છે, પરંતુ તેને યોગ્ય દિશા મળે, યોગ્ય તાલીમ મળે અને સતત પ્રયત્ન કરવાની પ્રેરણા મળે, ત્યારે એ પ્રતિભા આવડત પરિણામે છે. આપણું ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે. આપણા દેશમાં કરોડો યુવાનો સપનાઓ જુએ છે. કોઈ વૈજ્ઞાનિક બનવાનું સપનું જુએ, તો કોઈ ખેડૂત તરીકે નવી ટેકનોલોજી અપનાવવાનું, કોઈ બિઝનેસમેન બનવાનું, તો કોઈ પોતાના પરિવારની જવાબદારી ઉપાડવાનું. આ દરેક સપના વચ્ચે એક સામાન્ય કડી છે, અને એ છે આવડત. મિત્રો, આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી, ડિજિટલ માધ્યમો, ગ્રીન એનર્જી, ડ્રોન, આ બધા ક્ષેત્રોમાં રોજ નવી તકો ઊભી થઈ રહી છે. આ તકોનો લાભ તે જ લઈ શકે જે સતત શીખતા તૈયાર હોય. એક જાણીતી કહેવત છે ને, કામ નાનું કે મોટું નથી હોતું, કામ કરવાની ઈચ્છા મોટી હોય છે. કુંભારના હાથમાં માટી હોય છે, પણ એ જ માટી સુંદર ઘડામાં બદલાય છે. સુથારના હાથમાં લાકડું હોય છે, પણ એ જ લાકડું કલાનું રૂપ ધારણ કરે છે. અને શિક્ષકના હાથમાં વિદ્યાર્થી હોય છે, જે ભવિષ્યના નાગરિક તરીકે ઘડાય છે. આ બધું શક્ય બને છે આવડતથી. જેટલા યુવાનો સાંભળે છે, એમને મારે એક કહેવું છે. આજે એક પ્રશ્ન પોતાને પૂછજો, છેલ્લા એક વર્ષમાં મેં શું નવું શીખ્યું? જો જવાબ મળે તો સમજો કે વિકાસનો માર્ગ મળી ગયો છે, અને જો જવાબ ના મળે તો આજે જ શરૂઆત કરવાનો દિવસ છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ, સમય બદલાઈ ગયો છે, પરંતુ સાચું તો એ છે, સમય હંમેશા બદલાતો જ રહે છે. જરૂર છે તો આપણે પણ બદલાતા સમય સાથે શીખતા રહીએ, કારણ કે શીખવાનું બંધ થાય ત્યાંથી વિકાસ પણ અટકી જાય છે. સ્વામી વિવેકાનંદના શબ્દો આજે પણ એટલા જ પ્રેરણાદાયી લાગે છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી અટકાશો નહીં. આ શબ્દોમાં માત્ર પ્રેરણા નથી, પરંતુ સતત કૌશલ્ય, વિકાસનો મંત્ર પણ સમાયેલો છે. મિત્રો, માતા પિતા પોતાના સંતાનોને સારું શિક્ષણ આપે છે, શિક્ષકો જ્ઞાન આપે છે, સમાજ તક આપે છે, પણ આ બધાને અર્થ ત્યારે મળે જ્યારે યુવાન પોતાના હાથથી, પોતાની મહેનતથી પોતાનું ભવિષ્ય ઘડે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે તો પોતાનો પ્રકાશ ઓછો થતો નથી. એ જ રીતે આપણે જે શીખીએ એ બીજાને પણ શીખવીએ, જ્ઞાન વહેંચવાથી વધે છે. આ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ, દર વર્ષે ઓછામાં ઓછું એક નવી સ્કિલ શીખીશું, પોતાને વધુ સક્ષમ બનાવીશું અને આપણા પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવીશું. પ્રિય શ્રોતા મિત્રો, યુવાની એ માત્ર ઉંમર નથી, યુવાની એ વિચાર છે, યુવાની એ હિંમત છે, યુવાની એ સર્જન છે. અને જ્યારે યુવાની સાથે કૌશલ્ય જોડાય ત્યારે વિકાસનો નવો ઇતિહાસ રચાય. આપના સપનાઓને પાખ મળે, આપના હાથને કૌશલ્ય મળે અને આપના જીવનને સફળતાની નવી દિશા મળે, એવી શુભકામના છે. ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનું એક છે. જો આપણા યુવાનો કૌશલ્યવાન બનશે તો ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. એટલે જ દેશમાં વિવિધ વિકાસ કાર્યક્રમો દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. ઉદ્દેશ્ય એક જ છે, યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો. મિત્રો, અહીં મને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના શબ્દો યાદ આવે છે. તેઓ કહેતા ને, સપનું એ નથી જે તમે ઊંઘમાં જોવો છો, સપનું એ છે જે તમને ઊંઘવા ના દે. સપનું સાકાર થાય છે માત્ર ઈચ્છાથી નહીં, પણ ગુણ, આવડત અને સતત મહેનતથી. એક સત્ય ઘટના. ગુજરાતના એક યુવાને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, નોકરી મળવામાં સમય લાગ્યો,

તે દરમિયાન તેણે સોલાર એનર્જીની તાલીમ લીધી. આજે તે પોતાની કંપની ચલાવે છે અને અનેક યુવાનોને રોજગાર આપે છે. આપણે આ ઘટના શું શીખવે છે? ડિગ્રી દરવાજો ખોલી શકે છે, પણ આવડત તમને દરવાજાની અંદર જતા શીખવે છે. આવડત એટલે માત્ર ટેકનિકલ આવડત જ નહીં, સમયસર પહોંચવું, પ્રામાણિક રહેવું, સારી રીતે વાતચીત કરવી, ટીમવર્ક સાથે કામ કરવું, સમસ્યાનો ઉકેલ શોધવો, આ બધું પણ આવડત જ છે. આ નવી ટેકનોલોજી સ્વીકારવી, આ આવડત જ માણસને વિશેષ બનાવે છે. જીવનમાં ઘણીવાર આપણે કહીએ છીએ, મને તક નથી મળી, પણ ઘણી વખત તકનો અભાવ નથી હોતો, તૈયારીનો અભાવ હોય છે. આજની દુનિયામાં અમદાવાદની એક યુવતીને ચિત્ર દોરવાનો ખૂબ શોખ હતો. લોકો કહેતા આમાં શું મળશે, પણ તેણે પોતાના શોખને છોડ્યો નહીં. ડિજિટલ ડિઝાઇન શીખી, સોશિયલ મીડિયા પર પોતાની કૃતિઓ મૂકવા લાગી. ધીમે ધીમે દેશમાંથી પછી વિદેશમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા, અને તેની ઓળખ તેની ડિગ્રીથી નથી, તેની આવડતથી બની. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ વિશેષતા હોય જ છે. કોઈ ખૂબ સરસ બોલી શકે છે, તો કોઈ સુંદર લખી શકે છે. કોઈ સંગીતમાં નિપુણ હોય છે, તો કોઈ કોમ્પ્યુટર ચલાવવામાં. પ્રશ્ન એ નથી તમારી પાસે આવડત છે કે નહીં, પ્રશ્ન એ છે શું તમે તેને ઓળખી છે. આજનો યુગ માત્ર ભણવું પૂરતું નથી, શીખતા રહેવું જરૂરી છે. જે દેશનો યુવાન સક્ષમ, એ દેશનું ભવિષ્ય

0: શું તમે તેને ઓળખી છે? આજનો યુગ માત્ર ભણવું પૂરતું નથી, શીખતા રહેવું જરૂરી છે. જે દેશનો યુવાન સક્ષમ એ દેશનું ભવિષ્ય સર્વોત્તમ. આજે વાત કરવી છે આપણા એક કરોડો યુવાનોની, જેમના હાથમાં હુનર છે અને આંખોમાં આસમાન જીતવાના સપના છે. આજકાલ ડિગ્રી કરતા પણ વધારે બોલબાલા કોની છે ખબર છે તમને? સ્કિલ એટલે કે કૌશલ્યની. આ વર્ષે યુનાઇટેડ નેશન્સની ખૂબ જ સુંદર થીમ છે, સ્કિલ્સ ફોર અ શેર્ડ ફ્યુચર, એટલે કે આપણા બધાના એક ઉજ્જવળ ને સૈયારા ભવિષ્ય માટે કૌશલ્ય. દોસ્તો, એક જમાનો હતો જ્યારે લોકો કહેતા કે ભણશો લખશો તો બનશો નવાબ. પણ આજે 2026ના ડિજિટલ યુગમાં આ વ્યાખ્યા થોડી બદલાઈ છે. હવે એવું છે કે ભણવાની સાથે કંઈક નવું શીખશો તો જ કરશો રાજ. આજે માત્ર પુસ્તકીય જ્ઞાન કાફી નથી, માર્કેટમાં રોજ નવું કંઈક આવી રહ્યું છે. ગઈકાલ સુધી આપણે કમ્પ્યુટર શીખતા હતા, આજે એઆઈ અને કોડિંગનો જમાનો છે. પણ હા, સ્કિલ એટલે માત્ર કમ્પ્યુટર કે આઈટી નહીં હો, એક સારો ઇલેક્ટ્રિશિયન, એક કલાત્મક સુથાર, એક સુપર્બ શેફ કે પછી એક પાવરફુલ વિડીયો એડિટર, આ બધા જ પોતાના કૌશલ્યના દમ પર દુનિયા જીતી રહ્યા છે. અત્યારે પીએમ કૌશલ્ય વિકાસ યોજના જેવી ઘણી સરકારી યોજનાઓ પણ આપણા યુવાનોને મફતમાં અને સસ્તી ફીમાં ટ્રેનિંગ આપી રહી છે, જેથી કોઈ બેરોજગાર ના રહે. જો તમારા હાથમાં કોઈ એક હુનર હશે ને દોસ્તો, તો ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. ટેકનિકલ સ્કિલ્સ તો જરૂરી જ છે, પણ એની સાથે એક બીજી વસ્તુ પણ બહુ કામની છે, જેને આપણે કહીએ છીએ સોફ્ટ સ્કિલ્સ, એટલે કે લોકો સાથે વાતચીત કરવાની કળા, ટીમમાં કામ કરવાનો ગુણ અને મુશ્કેલ સમયમાં શાંત રહીને રસ્તો શોધવાની આવડત. મને એક નાનકડી વાત યાદ આવે છે. બે મિત્રો હતા, રમેશ અને સુરેશ. બંને સરખું ભણેલા અને બંને કમ્પ્યુટરમાં એક્સપર્ટ. પણ રમેશ જ્યારે કોઈની સાથે વાત કરતો ત્યારે હંમેશા ગુસ્સામાં કે નર્વસ રહેતો, જ્યારે સુરેશ હંમેશા હસતા મોઢે ને મીઠા અવાજે વાત કરતો. પરિણામ શું આવ્યું ખબર છે? સુરેશ પોતાની વાત કરવાની કળાને લીધે બહુ જલ્દી આગળ વધી ગયો અને મોટો મેનેજર બની ગયો. એટલે જ દોસ્તો, જ્ઞાન ગમે તેટલું હોય પણ જો એને રજૂ કરવાની કળા ન હોય ને તો એ અધૂરું છે. તમારી સાથે હું છું ધ્રુવી. જતા જતા એટલું જ કહીશ યુવા દોસ્તોને, ભણતરની ડિગ્રી કદાચ તમને ઇન્ટરવ્યૂના રૂમ સુધી પહોંચાડી શકે, પણ તમારી આવડત, તમારી સ્કિલ જ તમને સફળતાના શિખર સુધી લઈ જશે. ક્યારેય શીખવાનું બંધ ના કરો. જિંદગી રોજ એક નવો ક્લાસરૂમ છે. બસ આપણે એક સારા વિદ્યાર્થી બનવાની જરૂર છે. પોતાની સ્કિલ્સ વધારતા રહો, દેશનું નામ રોશન કરતા રહો અને હસતા રહો. નમસ્કાર.
1: વાહ ધ્રુવી વાહ, તમે ખૂબ જ સરસ રીતે આ વિષયને રસપ્રદ રીતે આપણા યુવા મિત્રો સાથે વહેંચ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારો ધ્રુવી. તો શ્રોતા મિત્રો, હવે જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી, એ ક્ષણ હવે આવી ચૂકી છે. તો આપના હૃદયના દ્વારને ખોલી રાખો, કેમ કે આપણે ત્યાં સાક્ષાત જગતનો નાથ ભગવાન જગન્નાથ પધારી રહ્યા છે. શું કોઈ દિવસ એવું બન્યું છે કે તમે ઓફિસમાં કામ કરતા હોવ અને તમારા બોસ કોઈ કામ માટે પોતાની કેબિન છોડીને તમારા ડેસ્ક ઉપર આવે, કે પછી કોલેજના પ્રિન્સિપાલ તમારા ક્લાસરૂમમાં આવીને તમને મળવા આવે? તમે કહેશો કે આવું બધું આપણા નસીબમાં ક્યાંથી? તો નસીબ આપણા બધાના આજે ખુલી ગયા છે અને આખા વિશ્વના બોસ આજે આપણને મળવા માટે પોતાની રજવાડી કેબિન છોડીને આવી ગયા છે. તો આપણે આપણા શાબ્દિક વાર્તાલાપ દ્વારા ભગવાન શ્રી જગન્નાથનું સ્વાગત કરીએ આ સુંદર મજાના ગીત પછી.

તો જગતના પાલનહાર પોતાનો રાજમહેલ છોડી અને આજના દિવસે આપણા બધાની વચ્ચે આવ્યા છે, આપણને મળવા માટે, આપણા દુઃખને હરવા માટે અને આપણી બધી જ મનોકામનાઓ પૂરી કરવા માટે. આપણા શહેર અમદાવાદનો અષાઢી બીજ સાથે ખૂબ જૂનો નાતો છે. વાત શરૂ થાય છે 1878. જી હા, 1878 થી ચાલી આવતી આ ઐતિહાસિક રથયાત્રા

આજે 149મા વર્ષની અંદર પ્રવેશ કરી ચૂકી છે. મને એવો વિચાર ચોક્કસથી આવે કે આપણે બધા છીએ ને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે ક્યાંક ને ક્યાંક ડરીએ છીએ. નવી કોલેજ હોય, નવી નોકરી હોય, કે કોઈ નવું સિટી હોય, કે કોઈ પણ નવા લોકો હોય. પણ ભગવાન જગન્નાથ એ તો હજારો વર્ષો પહેલા જ આપણને શીખવી ગયા કે જો લોકો સુધી પહોંચવું હોય તો મહેલ કે મંદિરની અંદર બેસી રહેવાથી કંઈ જ ના થાય, બહાર નીકળવું પડે, લોકોની વચ્ચે જવું પડે, તેમને ખુશીમાં, તેમના દુઃખમાં, તેમના જીવનમાં ભાગીદાર બનવું પડે. અને આ ભાગીદારીનો લાભ અમદાવાદ છેલ્લા 149 વર્ષોથી લઈ રહ્યું છે. અમદાવાદની રથયાત્રા માત્ર ગુજરાતની નહીં પરંતુ દેશની સૌથી ભવ્ય રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. વિચાર કરો કે આ શહેરમાં કેટલી પેઢીઓ બદલાઈ ગઈ, ઘણા બધા રાજકારણીઓ બદલાઈ ગયા, ટેકનોલોજી બદલાઈ ગઈ, જીવન જીવવાની રીત બદલાઈ ગઈ, પણ જય જગન્નાથનો નાદ એ તો આજે પણ એટલો જ જીવંત છે. આપણે આપણું બાળપણ કદાચ યાદ હશે, આપણે જયારે નાના હોઈએ ત્યારે આપણા દાદા કે દાદીની આંગળી પકડીને આપણે મેળામાં કે મંદિરે જતા હતા. એ કરચલી વાળી આંગળી પકડતા જ જાણે દુનિયાની સૌથી મોટી સુરક્ષા મળી ગઈ હોય ને, એવો અહેસાસ થતો હતો, ખરું ને? તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ વર્ષો પહેલા એક આવો જ નાનકડો છોકરો જે પોતાના દાદાની સાથે આવતો, અને આજે એ જ છોકરો મોટો થયા બાદ આટલા વર્ષો પછી એ જ જગન્નાથ મંદિરના મહંત બની ગયા. જી હા, મહંત દિલીપદાસજી મહારાજ. આપને જાણીને આશ્ચર્ય થશે કે મહંત શ્રી ભગવાનને ગજવેશમાં અને વિવિધ સ્વરૂપોમાં શણગારવામાં અત્યંત નિપુણ છે. 15-20 વર્ષ સુધી તેમણે માત્ર ભગવાનના શણગારની સેવા કરી છે. પણ આજના જમાનામાં જ્યાં આપણે નાની અમથી સિદ્ધિ મેળવીને ઈગોથી છલકાઈ જઈએ છીએ, ત્યાં આટલી મોટી ગાદી પર બેઠા પછી પણ આ મહંત કહે છે કે આ નિપુણતા મારી નથી પણ પ્રભુની દેન છે. અને હવે વાત કરીશું આપણે આ રથયાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્ર વિશે. આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સાક્ષાત ભગવાન જગન્નાથ, એમના બહેન સુભદ્રાજી અને એમના મોટા ભાઈ બલરામજીનો રથ. આ ત્રણેયો રથને શણગારવા માટે, આ ત્રણેયો રથને બનાવવા માટે તમે માનશો કે એક જ પરિવાર છેલ્લી 5 પેઢીથી આ રથને બનાવે છે અને આ રથને હંકારવામાં, આ રથનું આખું મેનેજમેન્ટ કરવામાં સહાયરૂપ થાય છે. રણછોડલાલ ખલાસથી શરૂ થયેલી આ સફર અત્યારે એમના યુવા પુત્રો કૌશલભાઈ અને મહેન્દ્રભાઈ આ વારસાને સંભાળે છે. તમને ખબર છે કે ઐતિહાસિક સમયમાં ભગવાન બળદેવજીના રથને 16 જેટલા પૈડાઓ હતા, ત્યારબાદ સંખ્યા ઘટીને 12 પૈડાની થઈ અને હવે છેલ્લે 1950માં બનેલા નવા રથોની અંદર 6 પૈડા છે. સૌથી મોટો રથ બળદેવજીનો હોય છે અને આ મહાકાય રથોને ખેંચવાની હિંમત માત્ર શારીરિક બળથી નહીં, આંતરિક શ્રદ્ધાથી આવતી હોય છે. ખલાસ પરિવારનો આ વારસો આપણને શીખવે છે કે સાચી શાંતિ અને સફળતા પોતાના કામ પ્રત્યેની વફાદારીમાં જ છુપાયેલી છે. આજથી અંદાજે 100થી વધુ વર્ષ પહેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં એક અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયાની પ્રસાદીની વાત કંઈક અલગ છે. અહીંયા કાળી રોટલી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. તમે કહેશો કે કાળી રોટલી અને ધોળી દાળ કઈ રીતે? હું સમજાવું, ચિંતા ન કરો. કાળી રોટલી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે આપણો દૂધ પાક. ગરીબમાં ગરીબ માણસને પણ મિષ્ટાનનો આવો અદ્ભુત પ્રસાદ આ પરંપરા આપણને શીખવે છે કે સામાજિક સમાનતા, ઇક્વાલિટી એ માત્ર સોશિયલ મીડિયાના હેશટેગ કે કોલેજની ડિબેટ પૂરતું સીમિત ન હોવું જોઈએ. વાસ્તવિક જીવનમાં છેવાડાના માણસને સન્માન અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં ખરી સમાનતા રહેલી છે. આપણા અમદાવાદની જેમ જ ભગવાન જગન્નાથની રથયાત્રા ભારતના બીજા કેટલાય શહેરોમાં ખૂબ જ પ્રચલિત છે. વર્ષ 1691થી ઝારખંડના રાંચી નજીક ધોરવાની 100 ફૂટ ઊંચી પહાડી પર ભગવાન જગન્નાથ બિરાજે છે. અને મુંબઈના સાકીનાકા મેટ્રો સ્ટેશનથી 5 મિનિટ ચાલશો તમે તો 1988માં બનેલા એક મંદિરમાં જગન્નાથપુરી જેવું સુદર્શન ચક્ર અને દશાવતારના દર્શન થશે. કે પછી તમે બંગાળના દીઘાના દરિયા કિનારે જાઓ, કે પછી આસામના દિબ્રુગઢમાં બનેલા શ્રી ક્ષેત્રધામની અંદર જાઓ. આ આસ્થા બધે જ એક સમાન છે. તો યુવા મિત્રો, આ બધી જ વસ્તુ આપણને એક જ વાત શીખવે છે, એ જ કે આપણે ભવિષ્યની અંદર કેટલી બધી સ્કિલ્સને ભેગી કરીને કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ બનીએ કે કોઈ પણ સફળ આંતરપ્રિન્યોર બનીએ, આપણે આધુનિકતાના ગમે તેટલા કપડા પહેરી લઈએ, પણ ક્યારેય એ ભૂલવાનું નથી કે આપણી રગોની અંદર દાદાની આંગળી પકડીને મંદિરે જતી એ સંસ્કૃતિનું લોહી વહે છે. આપણી અંદર ખલાસ પરિવાર જેવી અડગ કર્તવ્ય નિષ્ઠા છે અને અન્નક્ષેત્ર જેવી કરુણા છે. તો શ્રોતા મિત્રો, હવે સમય થઈ ગયો છે આપની રજા લેવાનો. આપણે ફરી પાછા મળીશું.
ત્યાં સુધી હું શુભમ ભટ્ટ આપ સર્વેને જય જગન્નાથ.

કરી આજના આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરું છું. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવવાણી.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં જય જગન્નાથના જય ઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અષાઢી બીજના પાવન અવસરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી અને કેટલાક જિલ્લામાં વરસાદનું પુનઃ આગમન. આજે 92 તાલુકામાં વરસાદ, આગામી 23 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાઈ રહી છે. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોએ વિવિધ વાનગીઓનું પ્રસાદરૂપી ભોજન પણ લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું પણ ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર રથયાત્રાનું નેતૃત્વ કર્યું. ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આજની રથયાત્રામાં વિવિધ આકર્ષણ પણ જોવા મળ્યા. આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા દરમિયાન અમી છાંટણા પણ થયા.
2: રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કર્તબ રજૂ કર્યા, તેમજ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. બીજી તરફ ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી. રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલીપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા.

0: હતા. હવે ધીમે ધીમે ત્રણેય રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. શિવાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે રથયાત્રા યોજાઈ. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું. જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરના ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો. રથયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદીનું પણ વિતરણ કરાયું.
2: દેશમાં 3 નંબરની અને ગુજરાતમાં 2 નંબરની ભવ્ય રથયાત્રા આજે ભાવનગર શહેરમાં 18 કિલોમીટરના સમગ્ર રૂટ ઉપર કેસરીઓ લહેરાયો હતો. આ 41મી રથયાત્રા કહિંદ વિધિ બાદ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને સવારે 8:30 કલાકે પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં અવનવા વિવિધ પ્લોટ, વિવિધ અખાડા, આકર્ષણ રંગોળી, ડીજે અને બેન્ડ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
1: જૂનાગઢમાં ગંધર્વવાડામાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો જોડાયા. ઉપરાંત જૂનાગઢ નજીકના ભેંસાણના પરબધામ ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોકમેળો યોજાયો. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનું વિતરણ કરાયું. બોટાદમાં ગિરનારી આશ્રમ ખાતેથી 29મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ માહોલમાં નીકળી, તો ગઢડા ખાતેથી 33મી રથયાત્રામાં હરિભક્તો અને નગરજનો જોડાયા હતા. અલગ અલગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવી સુવિધા કરવામાં આવી હોવાનું બોટાદના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું છે.
3: બોટાદ ટાઉન વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલમાં શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા ટ્રાફિકના ડાયવર્ઝન માટે ખડે પગે છે. જેમાં જોઈએ તો કુલ 2 PI છે અને અન્ય 8 PSI કક્ષાના અધિકારીઓ છે. આ સિવાય 178 નો અન્ય પોલીસ સ્ટાફ હોમગાર્ડ GRDના જવાનો સાથે પોતે ખડે પગે હાજર છે. નગરજનોને અપીલ છે પોલીસને સહયોગ આપે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આનંદ માણે.
1: યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી રથયાત્રામાં ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરામાં કરાયા હતા. વલસાડમાં 31મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હજારો ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં 14 કિલોમીટરના માર્ગ પર 55મી રથયાત્રા યોજાઈ હતી. ભરૂચમાં ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી 20મી રથયાત્રા યોજાઈ, તો બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા શીતલ સર્કલ ખાતેથી નીકળી હતી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તે અંગે વધુમાં જણાવ્યું છે.
4: સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે.
1: કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ નમો વિમાન મથક પરથી આ ઉડાનને લીલી ઝંડી આપી રવાના કરી. દિલ્હી અને દમણ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થતાં પ્રદેશના પ્રવાસન, વેપાર અને રોકાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેવાથી મુસાફરોનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે અને માર્ગ તથા રેલ મુસાફરી પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ અંગે એક પ્રવાસીએ પ્રતિક્રિયા આપી છે.
5: દમણ મેં એરપોર્ટ શરૂ હુઆ બહુત ખુશી કી બાત હૈ. ઇન્ડસ્ટ્રીઝ ઓર ટુરિઝમ કે લીએ એક બહુત બડા એક મીલ કા પથ્થર સાબિત હોગા. હમ ઇન્ડસ્ટ્રી વાલો કો જો અભી સુરત સે ઓર બોમ્બે સે જાના પડતા થા, અબ હમે ઘર પે હી હમારે ફ્લાઇટ હૈ, તો હમ આયેંગે ભી યહાં પર ઓર જાયેંગે ભી યહાં સે, ઓર યહાં સે જિધર ભી જાયેગા ક્યુંકિ આગે કનેક્ટિવિટી હૈ, તો યહાં સે જાને મેં બહુત જ્યાદા સહૂલિયત હોગી.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગ પર તહેનાત એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડીએ 41 જેટલા ઇમરજન્સી કેસ સંભાળી સમયસર સારવાર અને

0: લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. કચ્છ જિલ્લામાં આજે 3 મિનિટમાં ભૂકંપના 2 અલગ અલગ આંચકાઓ અનુભવાયા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બપોરે 2:20 વાગે આવેલા 3.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સરહદી ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે. ખમીરવંતા કચ્છી લોકો આજે અષાઢી બીજના પાવન અવસરે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે હિન્દુ નવું વર્ષ દિવાળી પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ કચ્છી લોકો આજે શા માટે નવા વર્ષની ઉજવણી કરે છે તેની વિશેષતા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: અષાઢી બીજના દિવસે દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓ કચ્છી નવા વર્ષની પારંપરિક ઉજવણી કરી રહ્યા છે. પ્રાચીન લોકવાયકા અનુસાર કચ્છના પ્રતાપી રાજા જામ લાખો ફુલાણી જ્યારે લાંબી સફર બાદ અષાઢી બીજના દિવસે કચ્છ પરત ફર્યા ત્યારે ચારે તરફ હરિયાળી જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી આ દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી કરવાનું ફરમાન કર્યું હતું. વળી આ દિવસે વરસાદ વરસવાના આગમનને શુભ સંકેત ગણવામાં આવે છે અને પ્રકૃતિના આ નવસર્જનને કચ્છી માડુઓ નવા વર્ષ તરીકે આવકારે છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કચ્છી નવા વર્ષના દિવસે કચ્છમાં વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કચ્છી નવા વર્ષની અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતા કહ્યું, સફળતા મેળવ્યા પછી જ્યાં પણ કચ્છી વસે છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજે છે. અષાઢી બીજના દિવસે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ, બારડોલી અને માંગરોળ તથા કચ્છના રાપર તાલુકામાં થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈ કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ, રણુજ બ્રોડગેજ સિંગલ સેક્શન પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટેની મંજૂરી મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અને અષાઢી બીજના પાવન સરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
0: જુઓ આનંદભાઈ, આજકાલ તો તમે જ્યાં જાઓ ને ત્યાં મિલેટ્સની ચર્ચા, કૃષિ મેળાવડા હોય કે પછી વર્તમાન પત્રો હોય કે ટીવી ચેનલો હોય, ત્યાં તમને અચૂક સાંભળવા જોવા મળશે જ.
1: સાચી વાત છે.
0: હવે આ મિલેટ્સનું મહત્વ આપણા દેશમાં તો આદિકાળથી રહેલું છે.
1: સાચી વાત છે.
0: અને આપણે તો આજકાલ એટલે કે લગભગ 101 વર્ષથી ઘઉં ને મેંદો ને એવું બધું ખાતા થયા.
1: બરાબર.
0: પણ એના પહેલા આપણા દેશમાં તો બાજરી ને જુવાર ને એવા બધા ધાન્યોનો જ બહોળો વપરાશ હતો.
1: જો નીલમબેન, કુદરત છે ને, જે વિસ્તારમાં જે અનાજની કે જે ખાદ્ય પદાર્થની

0: જરૂર હોય તેનું ત્યાં મોટે ભાગે સર્જન કરતી હોય છે, અને ત્યાંના લોકોને પોતાના વિસ્તારમાં થતા અનાજ ધાન્ય કે ખેત પેદાશોનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને જીવન નિરોગી અને લાંબુ બની શકે.
1: હા, સાવ સાચી વાત. અને જુઓ, આ મિલેટ્સ છે ને, એને તો પોષક તત્વોની ખાણ ગણવામાં આવે છે. ખૂબ બધા પોષક તત્વો આ મિલેટ્સ એટલે કે બાજરો છે, જુવાર છે, પછી કોદરી કે રાગી, કે પછી આપણે ફરાળમાં ખાઈએ છીએ ને સામો, રાજગરો,
0: બરાબર,
1: આ બધા મિલેટ્સ જ કહેવાય. અને એમાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે, અને સાથે સાથે રેશા એટલે કે ફાઈબર પણ રહેલું છે. એટલે આપણા શરીર માટે જરૂરી એવા પોષક તત્વો અને રેશાઓ આપણને મિલેટ્સમાંથી મળી રહે છે. પરિણામે હવે મિલેટ્સ વિશે લોકોમાં જાગૃતિ આવતી જાય છે અને આ મિલેટ્સનો ઉપયોગ વધતો જાય છે.
0: જો નીલમબેન, જે ખેત ઉત્પાદો છે એનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ છે, તે રીતે વૈપારિક દ્રષ્ટિએ પણ એનું એટલું જ મહત્વ છે. ખેડૂત મિત્રો જો એને વાવે તો એને સારો આર્થિક લાભ મળે, તે પણ એટલો જ જરૂરી છે.
1: હા હા આનંદભાઈ, અને આજે આપણે આપણા કાર્યક્રમમાં એટલે કે ગામનો ચોરોમાં મિલેટ્સમાં બાજરી વિશેની વાત કરવાના છીએ. પણ બાજરી વિશેની વધુ વાત કરીએ એના પહેલા સાંભળીએ આ ભજન.
0: તો આવો સાંભળીએ.

0: જો નીલમબેન, આ સરસ મજાનું ભજન આપણે સાંભળ્યું, ચોરાની શરૂઆત પણ કરી, અને તમે અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે મહત્વની વાતો કરીશું, ખેડૂત મિત્રોને ઉપયોગી એવી વાતો કરીશું, તો એ જણાવો.
1: હા, તો આનંદભાઈ, આજે આપણે મિલેટમાં સુપરફૂડ એવી બાજરીની વાત કરવાના છીએ, તો આવો સાંભળીએ.
0: આવો.
1: ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આજકાલ ધાન્ય પાકોમાં ચર્ચાનો વિષય હોય તો એ છે મિલેટ. હવે મિલેટ શું છે? મિલેટ એટલે આપણે જેને જાડું ધાન્ય કહીએ છીએ, તૃણ ધાન્ય કહીએ છીએ, કે પછી કચ્છીમાં જેને સનું ધાન્ય કહેવાય છે, એવા કેટલાક અનાજ. આ મિલેટ દિવસે ને દિવસે કે પ્રખ્યાત થતી જાય છે, અને ખાવાના શોખીનોએ તો એની કેટલીય વાનગીઓ પણ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ એ છે કે એમાં, એટલે કે મિલેટમાં, પોષક તત્વો ઘણા બધા રહેલા છે. મિલેટ પોતે ભલે કદમાં ઝીણી, આકારમાં નાની ને ગોળ, અને રંગે સફેદ, ગ્રે, પીળી કે લાલ રંગમાં મળે છે. અને આ મિલેટ એટલે બીજા કોઈ ધાન્યો નહીં, પણ આપણે જેને રાગી તરીકે ઓળખીએ છીએ, જુવાર તરીકે ઓળખીએ છીએ, સામો છે, કોરા છે, આ બધા મિલેટના જ સ્વરૂપો છે. બાજરો પણ મિલેટ તરીકે જ ઓળખાય છે. મિલેટમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વો હોય છે, અને એ પોષક તત્વોમાં લગભગ 15% જેટલું પ્રોટીન હોય છે. વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમિન અને રિબોફ્લાવિનનો સારો એવો સ્રોત મિલેટ કહી શકાય. આ ઉપરાંત મિલેટમાં શરીરને જરૂરી એવા કેટલાક એમિનો એસિડ્સ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો પણ રહેલા છે. અને સૌથી અગત્યની અને મહત્વની વાત એટલે કે રેસા. મિલેટમાં ફાઈબર એટલે કે રેસાનું પ્રમાણ પુષ્કળ છે, અને જે બ્લડ સુગરનું નિયંત્રણ કરે છે. અને આજકાલ તો બજારમાં ઘણા બધા પ્રકારના મિલેટ્સ મળવા સુલભ બન્યા છે. કેલ્શિયમનો મોટો સ્રોત એવો રાગી, જેને નાંગલી પણ કહેવાય છે અને ફિંગર મિલેટ તરીકે પણ જાણીતી છે. રાગી ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે, અને ઘઉંના લોટમાં થોડો રાગીનો લોટ મેળવવામાં આવે તો રાગીના પોષક તત્વોનો લાભ પણ મેળવી શકાય છે. આ ઉપરાંત રાગીની અનેક બનાવટો પણ હવે બનતી થઈ ગઈ છે. બીજી જાણીતી મિલેટ એટલે જુવાર. જુવારમાં પણ ફાઈબર ઘણું હોય છે, અને વજન ઉતારવા માટે પણ મદદરૂપ થાય છે. અને પાછી ગ્લુટન ફ્રી હોવાથી જેમને ઘઉંની વાનગી ન ફાવતી હોય એમના માટે બહુ જ ઉપયોગી છે. એવી જ રીતે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં ઉપયોગી એવી કોરા મિલેટ, જે રવાની માફક અથવા તો લોટના સ્વરૂપમાં મળે છે, અને તેમાં પણ ડાયટરી ફાઈબર અને લોહતત્વ તેમજ કોપર અને મિનરલ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. તો ફરાળમાં વપરાતો સામો, જેને લિટલ મિલેટ કહેવાય છે, એ પણ દેખાવમાં ભલે ઝીણો છે પણ પોષક મૂલ્યોની દ્રષ્ટિએ બહુ ઉપયોગી છે. એમાં પણ વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આમ તમામ મિલેટ્સ એક યા બીજા લાભો ધરાવે છે. આ બધા મિલેટ, જેને આપણે 2-3 મિલેટને મિક્સ કરીને એના મિશ્રણમાંથી સરસ મજાની વાનગીઓ પણ બનાવી શકીએ છીએ. તો આવો આજે આપણે મિલેટમાં સૌથી જાણીતી એવી પર્લ મિલેટ એટલે કે બાજરી વિશે થોડી વધુ વાતો કરીએ. અને

બાજરી વિશે જ્યારે આજે આપણે વાત કરીએ છીએ તો આ પર્લ મિલેટ એટલે કે બાજરો, આપણે ત્યાં તો 100 વર્ષ પહેલાં બાજરી અને બાજરી જેવા અન્ય મિલેટ્સ કુળના ધાન જ ખવાતા હતા. ઘઉં અને મેંદો એ તો લગભગ 101 વર્ષ પહેલાં આપણા દેશમાં આવ્યા. એટલે બાજરો કે બાજરી એ તો ભારતમાં બહોળા પ્રમાણમાં ઉગાડવામાં આવે જ છે. આફ્રિકા અને ભારતમાં એ પ્રાગૈતિહાસિક સમયથી ઉગે જ છે અને આફ્રિકામાંથી બાજરો ભારતમાં આવ્યો છે. અને ભારત તો એક વૈવિધ્યસભર દેશ છે. અહીંયા અનેક પ્રકારના અનાજ, ધાન્ય, તૃણધાન્ય આ બધું ઉગે જ છે. પણ ભારતમાં વિવિધ આબોહવાને અનુકૂળ આવે એ પ્રકારના બધા મિલેટ્સ ઉગાડવામાં આવે જ છે અને એ બધામાં બાજરી સૌથી વધુ વપરાય છે. બાજરી આમ જોઈએ તો વિશ્વના લગભગ 131 જેટલા દેશમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતમાં પાકેલી બાજરી છે એની બરાબરી કોઈ કરી શકે એમ નથી. અને આપણે અહીંયા તો કચ્છ સૌરાષ્ટ્રનો મુખ્ય ખોરાક પણ બાજરી જ છે. કચ્છીમાં તો બાજરજી માની ડુંગળી જો ડળો ને લસણજી ચટણી એ મળે તો માલધારી અને ખેડૂત ભાઈઓને બીજું કશું ના જોઈએ. મહેનતકશ લોકો માટે બળ પૂરું પાડતો ખોરાક એટલે બાજરી. અને બાજરીનું સારું એવું ઉત્પાદન ભારતમાં થાય છે, જે એશિયાના કુલ ઉત્પાદનના લગભગ 80% બરાબર કહી શકાય. અને આજકાલ તો બાજરીને સુપર ફૂડ તરીકે ઘોષિત કરવામાં આવી છે, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો બાજરીની ખેતી તરફ વળે તો એમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે એમ છે. કેમ કે જો બાજરીના સુપર ફૂડ તરીકેના ગુણોને કારણે ઉપયોગ વધશે તો સ્વાભાવિક છે એમાં મૂલ્યવર્ધન પણ થવાનું અને ધીમે ધીમે બાજરીમાંથી પણ વધારે ને વધારે જાતની રેસીપીઓ ઉત્પન્ન થવાની જ છે. એટલે બાજરીનો ઉપયોગ વધવાની શક્યતા રહેલી જ છે. બાજરીનું વાવેતર આપણે ત્યાં મુખ્યત્વે અર્ધશિયાળુ એટલે કે ફેબ્રુઆરી માર્ચ માસમાં પણ કરવામાં આવે છે અને ચોમાસું બાજરીનો પાક પણ લેવામાં આવે છે. જો કે બાજરીનું વાવેતર મુખ્યત્વે જૂનથી મધ્ય ઓગસ્ટ સુધી થાય છે, પરંતુ જૂનના છેલ્લા સપ્તાહથી જુલાઈના બીજા સપ્તાહ સુધીનો સમય છે એ બાજરીના વાવેતર માટે શ્રેષ્ઠ સમયગાળો ગણવામાં આવે છે. બાજરી એક એવા પ્રકારનું અનાજ છે જે ચારા માટે, પશુધન માટે પણ ઉગાડવામાં આવતું હતું, પરંતુ બાજરીના ગુણો જાણ્યા પછી લોકોએ તેમના આહારમાં એને સામેલ કરવાનું શરૂ કર્યું. બાજરીનું ઉત્પાદન સૂકી જગ્યાએ વધારે થાય છે અને સમગ્ર વિશ્વમાં બાજરીની અનેક જાતો જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ગરમ સ્થળોએ બાજરીની ખેતી કરવામાં આવે છે અને તેમાં પણ બાડમેર, જેસલમેર, જાલોર એ રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કરે છે, તો ગુજરાતમાં કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, મહેસાણા લગભગ દરેક જિલ્લાઓમાં બાજરીનું વાવેતર થાય છે અને સારો એવો પાક પણ ખેડૂત ભાઈઓ લે છે. બાજરીના પાકને ગોરાળું, મધ્યમ કાળી કે બેસર કે પછી સારી નીતારવાળી જમીન વધુ માફક આવે છે. હળની એક બે ખેડ તથા કડિયાની બે કે ત્રણ ખેડ કરી જમીનને સમતળ અને ભરભરી બનાવી અને પછી આગલા પાકના જડિયા મૂળિયા વીણીને હેક્ટર દીઠ 10 ટન છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલાં છાંટી અને પછી પાછી એક ખેડ કરી અને જમીનમાં સરસ રીતે ખાતર ભળી જાય એ રીતે જમીનની તૈયારી કરવામાં આવે છે અને જમીનમાં 60 સેન્ટીમીટરના ચાસ પાડી અને પછી પાયાના ખાતર તરીકે 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ
નાખી અને પછી બાજરીનું વાવેતર કરવામાં આવે છે.

0: છે. ચોમાસુ બાજરી વાવેતરની વાત કરીએ તો સામાન્ય જમીન માટે બિયારણનો દર 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે, અને જો જમીન નબળી, ક્ષારીય કે ભાસ્મિક હોય તો બિયારણનો દર 6 કિલોગ્રામ હેક્ટર દીઠ રાખવો પડે છે. બે હાર વચ્ચે લગભગ 60 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે 10-12 સેન્ટીમીટર અંતર રાખી અને છોડની પારવણી કરવાથી ઉત્પાદન ક્ષમતા સારી એવી મળે છે. અને બાજરાનું બિયારણ નાનું હોવાથી જમીનમાં 4 સેન્ટીમીટરથી ઊંડું ન જાય એ રીતે વાવેતર કરવું વધારે યોગ્ય છે. આ ઉપરાંત બાજરીને પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસમાં હેક્ટર દીઠ 10 ટન છાણિયું અથવા તો કમ્પોસ્ટ ખાતર આપીએ તો ઉત્પાદનમાં સારો એવો ફરક જણાઈ આવે છે. સામાન્ય રીતે બાજરાનો પાક ચોમાસામાં વરસાદ આધારિત જ લેવામાં આવતો હોય છે, એટલે પિયત આપવાની ખાસ જરૂરિયાત રહેતી નથી, પરંતુ ક્યારેક વરસાદની ખેંચ પણ જણાય તો એકાદ પિયત આપવાથી બાજરીને ટકાવી રાખી શકાય છે. ઝીણું ધાન્ય હોવાથી 45 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવામાં આવે એ જરૂરી છે. બાજરાના પાકને 3 હાથ નિંદામણ 15 દિવસના અંતરે કરી કુલ 45 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે. પાક ઉગ્યા બાદ 10-એક દિવસથી પાક નીંગલે ત્યાં સુધીમાં પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જમીનને ભરભરી રાખવા માટે 2-3 આંતરખેડ કરવી જરૂરી છે. બાજરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ધરુના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઇરિલમ કલ્ચરના 4 પેકેટને 15 લિટર પાણીના દ્રાવણમાં 15-20 મિનિટ બોળી રાખી અને રોપણી કરવી જોઈએ. અને ધરુ રોપવા માટે ચાલુ પિયતે જ ધરુ રોપવું અને ત્યાર પછી એકાંતરા દિવસે હલકું પિયત આપી દેવું જેથી ધરુ સારી રીતે સેટ થઈ જાય. અને મિત્રો, હવે વાત કરીએ હાઇબ્રિડ બાજરાની કેટલીક જાતોની જેનું વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય, અને એ છે GHB 558, એટલે કે ગુજરાત હાઇબ્રિડ બાજરા 558, ગુજરાત હાઇબ્રિડ બાજરા 538, GHB 719, GHB 744, GHB 732 અને GHB 905. આ બધી જાતો ગુજરાતમાં સરળતાથી વાવી શકાય છે, સરળતાથી ઉગાડી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ આપે છે. બાજરીનો પાક લગભગ 75-80 દિવસે તૈયાર થાય છે અને તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી જોઈએ. પાક તૈયાર થયો છે કે નહીં તે જાણવા માટે ડુંડાને દબાવતા દાણા છૂટા પડે તો સમજી લેવું કે બાજરી કાપણી લાયક થઈ ગઈ છે. એટલે બાજરીની કાપણી કરી એના ડુંડાને બરાબર તપાવી, દાણાને છૂટા પાડી, સાફ કરી, પૂરતા સૂકવી અને વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે યોગ્ય જગ્યાએ રાખી શકાય છે અને યોગ્ય ભાવે બજારમાં વેચાણ કરી શકાય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી સુપરફૂડ એવી બાજરીના પાક વિશેની, બાજરીના પાકની ખેતી પદ્ધતિ વિશેની. આશા રાખીએ કે ખેડૂતોને આ માહિતી ઉપયોગી નીવડશે. મિલેટમાં સુપરફૂડ બાજરી એ વિશેની વાત આજે આપણે કરી, બાજરીની ખેતી પદ્ધતિ વિશેની પણ વાત જાણી, બાજરીના પોષણ મૂલ્યોની પણ વાત જાણી.
1: તો આવો મિત્રો, ચોરાના અંતમાં સાંભળીશું એક ગીત.

આજનો ગામનો ચોરો કાર્યક્રમ આનંદભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, તો લઈએ શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદ

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. ઓડિશાના શેરપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. અને પુરુષોની ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે 3 વિકેટે 157 રન કર્યા. સમાચાર વિગતવાર. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આબોહવા પરિવર્તન જેવા પડકારો છતાં ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકોનું ઉત્પાદન કર્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકો હવે ખેડૂતો સાથે કામ કરવા માટે સીધા ખેતરોમાં જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ખેત બચાવો અભિયાન હેઠળ 1,600થી વધુ વૈજ્ઞાનિક ટીમોએ 728 જિલ્લાઓની મુલાકાત લીધી, ખાસ કરીને એવા જિલ્લાઓની જે અલનિનોની પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. તેઓએ લગભગ 1 કરોડ ખેડૂતોનો સંપર્ક કર્યો.
1: એક સાલ મેં 44 ફસલોં કી 386 નઈ કિસ્મે જિનમે સે 94 ક્લાઇમેટ રિઝિલિયન્ટ હૈ 29x45 હૈ યે વિકસિત કી હૈ બાગવાની કી 117 કિસ્મે હમને અલગ અલગ અલનિનો કે પ્રભાવ કે કારણ ઓર વૈસે ભી જો સંવેદનશીલ જિલ્લે उनके लिए आकस्मिक योजना बनाई है. आज मैं गर्व से कहता हूं आईसीआर कृषि परिवर्तन का अग्रदूत बन चुका है.
0: ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2026 સુધીમાં વધીને 68.4% થશે, જે 1 અબજથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા માળખાના દાયરામાં લાવશે. 2015માં તે માત્ર 19% હતું. તેમણે કહ્યું કે આ મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસ માટેની પ્રતિબદ્ધ બદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષો વચ્ચે ઉભરતી સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે નવી દિલ્હીમાં 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે નોંધ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોને કારણે બધા દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશો માટે સહયોગ કરવો, પરસ્પર લાભ માટે નિર્ણાયક પગલાં લેવા અને પરસ્પર ચર્ચાઓ દ્વારા ઉકેલો શોધવા ખૂબ જ મહત્વપૂર્ણ.
2: BIMSTEC's लॉन्ग स्टैंडिंग गोल्स
3: क्षेत्रीय सुरक्षा, संपर्क, निर्माण क्षेत्र और आर्थिक सुरक्षा को बढ़ाने में BIMSTEC के सामूहिक प्रयासों को आगे बढ़ाते रहना चाहिए. भारत के लिए BIMSTEC पड़ोस प्रथम के हमारे दृष्टिकोण और महासागर के प्रति हमारी प्रतिबद्धता को दर्शाता है, जो पूरे क्षेत्र में सुरक्षा और विकास के लिए प्रगति का प्रतीक है.

0: holistic advancement for security and growth across region.
1: ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
2: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે રેલવે હવે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરી તરફ એક નવી શરૂઆત કરી રહી છે. તે 3200 હોર્સ પાવર એન્જિનથી સજ્જ છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનમાં 10 કોચ છે, જે તેને વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનોમાંની એક છે. જિંદ સોનીપત સેક્શન પર આ ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કોલસા જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પન્ન થતી વીજળી પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં તે પર્યાવરણનું રક્ષણ કરશે અને દેશને સ્વચ્છ પરિવહન તરફ આગળ વધવામાં મદદ કરશે. આ ટ્રેનની શરૂઆત સાથે ભારત પસંદગીના દેશો જર્મની, જાપાન, ચીન અને અમેરિકાની યાદીમાં જોડાશે, જે રેલવેમાં સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરી રહ્યા છે. દીપેન્દ્ર કુમારના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યાં પણ કચ્છી સફળતા પ્રાપ્ત કર્યા પછી સ્થાયી થાય છે, ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજતી રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અષાઢી બીજ કચ્છી સમુદાયના કાયમી સાંસ્કૃતિક વારસા અને મજબૂત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ઓડિશાના ધાર્મિક શહેર પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. પવિત્ર પહંદી બીજે અને છેરા પહનારા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના 3 ભવ્ય રથોને ખેંચવાની શરૂઆત આજે બપોરે ઔપચારિક રીતે થઈ. શંખ, વૈદિક મંત્રો અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે લાખો ભક્તો બડા દંડ માર્ગ પરથી શ્રી ગુંડીચા મંદિર તરફના વિશાળ લાકડાના રથોને ખેંચવામાં ભાગ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે વરસાદ પડવા છતાં ભક્તોનો ઉત્સાહ અકબંધ રહે છે, જે ભવ્ય માર્ગને શ્રદ્ધા અને ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત કરે છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવનું સુગમ અને સલામત સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈ તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડમાં એક ભક્તનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસકર્મીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
3: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઈ હતી. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્ત વિવિધ વાનગીઓના પ્રસાદરૂપી ભોજન લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના 3 રથનું પ્રસ્થાન કરાયું હતું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલ ધ્વજ

0: નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. કરણ સમ્રાટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: ક્રિકેટ. પુરૂષના ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે 26 ઓવરમાં 144 રન બનાવીને 3 વિકેટો ગુમાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું છે. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: મીડિયમ વેવ 370.3 મીટર છેલ્લે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમના આરંભે મોહરા ફિલ્મનું ગીત, સ્વર અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો, સંગીતકાર વિજુ શાહ, ગીતકાર આનંદ બક્ષી.

0: નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: ફિલ્મ યારિયા સ્વર મોહમ્મદ ઇરફાનનો, સંગીતકાર અને ગીતકાર મિથુન.

સારેગામા કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ ગીતો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ ફિલ્મ જુનુનિયતનું ગીત. સ્વર આપ્યો છે અરમાન મલિકે, સંગીત જીત ગાંગુલીનું, શબ્દો રશ્મિ વિરાગના.

કાર્યક્રમના અંતમાં હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મનું ગીત સાંભળી આશુતોષ ગાંગુલી અને શશા તિરુપતિના સ્વરમાં. સ્વર સંગીત આપ્યું છે તનિષ્ક બાગચીએ, ગીત રચના અરાફત મહેમૂદ અને તનિષ્ક બાગચીની.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગ્યે હિન્દીમાં ને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.